0: العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. بسم الله. أطر فوقكم الصلاة على محمد وآل محمد.
1: اللهم صل
0: على محمد وآل محمد. عدد مطابق جارے پر مجلس نو موقع آوے چھے گھنا کھنا یہاں حاجر چھے واتنی تمہارا سامے گواہی دیوا ماتے کہ مارا مترو دوستاروں نے مارا پرمارنی تبلیغ کروا ماتے یادی اپاوا ماتے اپدیش کراوا ماتے کہ جے تھی کرینے مارا دوستارو مارا تھی نفری جائے انے جے مارو کام چھے اے کام نے پنہوں انجام اپ تو رہو اٹلا ماتے جیارے پر دنیا بھر نی اندر جیاں پر مجلس پڑھوا جاؤ انے اہیں پر جیارے پر مجلس پڑھو مجلس نے تیار کروا بعد مارا دوستارو نے ہوں مکلا ہو کہ آما تم نے کہیں فیرفار کروئے تو کر جو یہاں بیٹھا چھے بتے دوستارو મારી મજલિસ તૈયાર કરવાની રીત બધી હું અરબીમાં લખું તો તમને સવાલ કરવો જોઈએ શેખ તારા દોસ્તાર કોઈ એમને એવા દેખાતા નથી કે જેને અરબી આવડતી હોય ખાસ કરીને ખોજા શિયા ઇસનાશ્રીઓ પણ એ મારો તરીકો છે સામાવાળાને યાદ અપાવવા માટે કે આજે મજલિસ છે તારાથી અવાય એમ હોય તો આવજે એ લોકો મેં વાંચે એના ઉપર પોતપોતાના અભિપ્રાયને પેશ કરે આજે પણ મેં મોકલાવ્યું હતું અહીંયા હાજર છે બધે અને મેં મોકલાવ્યું કે આમાં તમને કાંઈ ફેરફાર કરવો હોય તો કરી નાખજો કેમ કારણ કે સરનામું જે છે હું ફ્રેન્ચીમાં લખું એટલે આજે સરનામું શું હતું નદીબ આ તમારા સામે જ અહીંયા બચ્ચાઓને પૂછો કોઈને પણ પૂછો કે આનો મતલબ શું અલીફ બા તા સા જીમ વગેરે વગેરે વગેરે હમઝા યા સુધી તો આ શું છે હા આ અક્ષરો છે અરબી ભાષાના આલ્ફાબેટ જેમ તમે કહો છો મદ્રેસામાં આપણા નાના નાના બાળકોને આપણે સિપારો પડવા માટે બાદમાં કુરાન મજીદ પડવા માટે આ અક્ષરોની આવડત અપાવીએ છીએ શિખામણ આપીએ છીએ કે જેથી કરીને ભવિષ્યની અંદર મુસલમાન હોવાના નાતે ઓછામાં ઓછું કુરાન મજીદને પડી શકે તો જ્યારે દોસ્તારોને મોકલેલું કે આજનો આ વિષય છે તો એકનો જવાબ આવ્યો કે આ તો મટર્નલ છે કેમ એને કાંઈ મજલિસું સમજાણી નહીં અરબીમાં શું લખેલું છે એણે ફક્ત સરનામું વાંચ્યું ચિત્ર અલીફ બા તા સા નિજીમ તો આ તો નાનપણમાં નાના નાના બચ્ચાઓને શીખાડેલા એ જ વાત આજે હું પણ તમે મારા બુઝુર્ગ માવિત્રો એમ લેખી લ્યો કે એ જ પ્રમાણેની મારી નિયત છે કે જે નાનામાં નાની વસ્તુ છે સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ માશાઅલ્લાહ બધે અલીફ બા તા સા શીખવા માટે આવી ગયા હસન સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ તો વિષયને આપણે નામ નાખ્યું છે અલીફ બા તા સા જીમ આ શું છે અરબી ભાષાના અક્ષરો છે જેને આપણે નાનપણમાં શીખીએ છીએ આજનો વિષય પણ એ જ છે કે આમાંથી એક અક્ષર એના ઉપર અગર હું ભાર દઈ દઉં મારી જિંદગીની અંદર તો મારી જિંદગી મુસલમાન હોવાના નાતે ક્યાંયથી ક્યાં કામયાબીના પંથ ઉપર ચડી શકે છે થોડો ઘણો ફરક કરવાનો છે અને ફરકનું નામ છે એક અક્ષર ફક્ત એક અક્ષર ઇન લેથ દલ્ફાબે આ અગર મારી તમારી જિંદગીની અંદર આવી જાય તો જે દિનને આપણે પાડી રહ્યા છે એ દિનને ચાર ચાંદ લાગી જશે આજે આપણે કોઈથી અજાણ નથી કે આજે આપણે નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને યાદ કરવા માટે જમા થયા છે આજે એમની શહાદતની તારીખ છે એ મુસલમાનોથીને આજે દૂર થવાવાળા છે મારી તમારી જવાબદારી બને છે કે અદાચ કદાચ આપણે એક એવો સવાલ કરીએ કે નબીએ કરીમની જિંદગીના જે આખરી ભાગો હતા એમાં નબી શું કહીને ગયા છે બીજા શબ્દોની અંદર કઈ એવી વસ્તુ ઉપર નબીએ કરીમ ભાર મૂકીને બીજા શબ્દોની અંદર વસિયતના તોર ઉપર નબી શું કહીને ગયા છે તો એકાદી વસિયત તો તમે બધા જાણો છો આપણી રગો રગમાં છે ને અલ્હમ્દુલિલ્લાહ એ પણ નબીની વસિયતો અને કલામમાંથી છે કોઈ નબીની વસિયત યાદ અપાવે કોઈ પણ આસન શબાશ
1: કે હું જઈ રહ્યો

છે તો એ વખતે નબીના ક્યાં આખરી શબ્દો હતા એ શબ્દોને આપણે વિચારીએ અને પછી કરીને તય કરી લઈએ કે આ જે નબીના શબ્દો હતા, નબીને જે વ્યાધિ હતી, નબીની જે વસિયત હતી, નબીની જે ચિંતા હતી, એના માટે હું મુસલમાન થઈને આજે શું કરી રહ્યો છું, કેમ નબીને આ વસ્તુની આટલી ચિંતા શા માટે? તો તમે તારીખના પાનાઓને ઉઠલાવો ના તો તમને મળશે કે નબી મલેકુલ મોત આવવા વાળો છે, છેલ્લી ઘડી છે. અને તારીખને તમે પૂછો કે આ વખતે નબીના શબ્દો શું હતા, તો ઘણી જાતની રિવાયત છે. એમાંની એક રિવાયત આપણને એ મળે છે કે નબીએ કરીમ બસ એમ લેખો એમની રૂહ કબ્જ થવાવાળી છે, અને રૂહ કબ્જ થાય એ પહેલાં નબીનો આ જુમલો તારીખના પાના ઉપર આવ્યો અને કહ્યું, અસલાત અસલાત વમા મલકત ઐમાનકુમ, અસલાત અસલાત વમા મલકત ઐમાન. આ ક્યાં સાંભળો છો તમે? નમાઝે ઈદમાં સંભળાય, નમાઝે મૈયતમાં સંભળાય. નબી જઈ રહ્યા છે દુનિયાથી ને, અને શબ્દો શું છે? નમાઝનો ખ્યાલ રાખજો, નમાઝનો ખ્યાલ રાખજો. વમા મલકત ઐમાનકુમ, અને તમારા હેઠળ જે તમારા ગુલામો છે એનો ખ્યાલ રાખજો. યાને એક તરફ અલ્લાહની વાત થઈ રહી છે નમાઝ અસલાત, અને બીજી તરફ ખુદાના બંદાઓની વાત. આગળ વધીએ તો નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અહસાન સલ્લુ અલા મોહમ્મદ વ અલી મોહમ્મદ. બીજા રાવી બયાન કરે છે કે નબીનો આખરી સમય હતો, હું ત્યાં હતો અને મેં મારી આંખેથી સાંભળ્યું કે નબી બિસ્તર ઉપર છે, અને કે મોતની ઘડી નજીકમાં છે. અને નબીના શબ્દોમાંથી આ પણ શબ્દો હતા, ક્યા? અલ્લાહ અલ્લાહ ફીમા મલકત ઐમાનકુમ. એ લોકો, ખુદાનો ખ્યાલ રાખજો, ખુદાનો ડર રાખજો, એ વાતનો ખ્યાલ રાખજો કે તમારા જે ગુલામો છે, નોકર ચાકર જે છે, એનો ખ્યાલ રાખજો, અલ્લાહથી ને ડરજો. એવું ના થાય કે આ લોકોના હકમાં કોઈ કોતાહી થઈ જાય. એટલા માટે એક કામ કરજો, વાલ બસુમ સલવાલા મોહમ્મદ વાલ મોહમ્મદ. તમારા જે મિલકિયતમાં ગુલામો છે, તમારા નોકર ચાકર છે, તમારા નીચે જે લોકો કામ કરવા વાળા છે, જેના ઉપર તમે તમારી હુકુમત યા હુકમ અમ્રને ચલાવો છો, એના બારામાં અલ્લાહથી ને ડરજો. વલબસુહુમ ફી દુહુરહિમ, અથવા તો દુહુરહુમ, અલોકોના તન ઉપર કપડા પહેરાવજો, અલોકોના તન ઉપર કપડા પહેરાવજો. વશબાઉ બુતુનહુમ, અલોકોના પેટને સરખી રીતે ભરજો. વ અલ્યનુ લહુમુલ કૌલ, અને આ તમારા નીચે જે હાલવા હાલતા ચાલતા લોકો છે, એ લોકો સાથે નરમાશથી ને બોલજો, મીઠા શબ્દોનો વપરાશ કરજો. આ શું છે? નબી કરીમની આખરી વાતો છે. પણ આ તમે કહેશો ના તારીખ કોઈ એવી વાત લાવીએ કે જેમાં મન થઈ જાય કે આ કઈ ને ગયા છે નબી, કોણે ગવાહી આપી? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ. આયતુલ્લાહ શેખ જાફર સુબહાની એમની કિતાબ સીરત રસૂલની અંદર બયાન કરે છે કે નબીનો આખરી સમય છે, પણ આ સમય ઉપર શું થયું? નબીની શહાદત થઈ ગઈ, નબી અલ્લાહની રહેમતે પહોંચી ગયા. બીજા ખલીફા યાને કે ઉમર ઇબ્ન અલ-ખત્તાબનો જમાનો આવી ગયો. નબીને ચાલે ગઈ, અલ્લાહથી ને ઘણા વર્ષો થઈ ગયા છે. એ વખતે કાબુલ અહબાર બીજા ખલીફા ઉમર ઇબ્ન અલ-ખત્તાબ પાસે આવ્યા અને કહ્યું, ખલીફા સાહેબ, નબી આ દુનિયાથી થયા તો એના છેલ્લા બોલ શું હતા? કાબુલ અહબાર પૂછે છે, નબી આ દુનિયાથી ગયા એના છેલ્લા બોલ શું હતા? તો બીજા ખલીફા યાને કે ઉમર ઇબ્ન અલ-ખત્તાબે કહ્યું, સલ અલીયન, અલીને પૂછો એ હતા ત્યાં, અલીને પૂછો. કાબુલ અહબારે કહ્યું, અલી છે ક્યાં? કહ્યું, આર્ય સામે બેઠા છે. કહ્યું, જઈને અલીને પૂછો કે નબીએ કરીમ મરવાની અણી ઉપર છે, એમના આખરી બોલ, એનું બોધ વચન, એમનું ફરમાન શું હતું? કાબુલ અહબાર મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ

મૌલા પાસે આવ્યા અને એ જ સવાલ કર્યો કે નબીના આખરી બોલ શું હતા. મૌલાએ કાયનાતે કહ્યું કે નબીના આખરી સમય ઉપર અસનદતુહુ ઇલા ઝહરી, નબી તડફડી રહ્યા હતા, આખરી સમય હતો, મેં નબીને સહારો આપી અને મારા સીના મારી છાતીનો એમને સહારો આપ્યો, યાને કે ટેકો આપ્યો. વા અસનદતુહુ ઇલા સદરી ફવદઅ રાસહુ અલા મનકબી, મેં જ્યારે નબીએ કરીમને મારા સીનાનો સહારો આપ્યો એ જ વખતે ખુદ પોતે નબીએ પોતાના માથાને પોતાના સરે મુબારકને મારા આ ખંભા ઉપર રાખ્યો. તમે વિચાર કરો જો શું થઈ રહ્યું છે. મને તો એમ છે કે કોઈને ઊભો કરું પણ કેમ કરું. અહીંયા તો આ છોકરો અહીંયા શું છે તારું નામ, ભૂલ રમેશ મારા સાથે ઓલો પાછળ રાયન અહીંયા આવ આવ સલ્લુ અલા મુહમ્મદ વઅલા મુહમ્મદ અલાન સર અહીંયા અહીંયા ઉપર ચડ હજી હજી અહીંયા બેસ. આ દેખાડું છું તમને શું થઈ રહ્યું છે. હવે આ સરને અહીંયા રાખ. આ જોજો આ મૌલાએ કાયનાત બયાન કરી રહ્યા છે નબીએ કરીમ આખરી સમય છે. આ પ્રમાણે નબીને મારો સીનાનો ટેકો આપ્યો, સીનાના ટેકા આપવા બાદ નબીએ પોતાએ, એટલે આ નબી છે એમ લેખો, પોતાએ નું માથું ફવદઅ રાસહુ અલા મનકબી. અસદ બેટા સલ્લુ અલા મુહમ્મદ વઅલા મુહમ્મદ. ફવદઅ રાસહુ અલા મનકબી વકાલ, નબી બહુ નબળા થઈ ગયા છે એમ લેખો અવાજ સંભળાતો નથી. આપણે ત્યાં આપણી જિંદગીમાં બન્યું છે કે આપણા સગાવાળો આપણાથીને દૂર થાય, તો જે અલ્લાહની રહેમતે પહોંચવા વાળો એની હાલત શું હોય, નબળાઈ હોય ના, એનો અવાજ આમ જેમ હું રાડું પાડું છું એમ નીકળે, આસ્તે આસ્તે નીકળે ના. કેમ, સામાવાળો ઇન્સાન દમ તોડી રહ્યો છે, મર્દ હોય ઔરત, એનો અવાજ બહુ જ આહિસ્તા હોય. અલીએ કહ્યું મેં નબીએ કરીમને સીનાથીને ટેકો આપ્યો, નબીએ કરીમે પોતાએ પોતાના સરે મુબારકને મારા કંદા યાને કે ખંબા ઉપર રાખ્યો, ફકાલ, અને નબીનો કાંદા ઉપર સર રાખેલું ને મને કહ્યું, અસલાત અસલાત. અજબ, નબીએ કરીમ દુનિયાથી જાતા જાતા શું વાત કરી રહ્યા છે અલીને, અસલાત અસલાત, નમાઝની તલકીન કરીને નબીએ કરી. એટલે નમાઝની વાત આવે તો મને યાદ છે અહીંયા જ હતી આ બાજુ, અહીંયા જગા આપણી જ જગા. એકવાર મેં નમાઝની મજલિસ પડી તો ઓલા હતા ભાગપુરી સ્વેન્ત્રેજ, અહીંયા બેઠો તો સામે, ને હું તો મજલિસ પડીને ઉતરી ગયો. મારું વિષય હતું કે નમાઝ, કુરાની મસ્જિદમાં તમને ખબર છે નમાઝની કેટલી આયતો છે, 101 આયત. કેટલી? 101 આયત નમાઝના બારામાં. ને ઓલો 2, 4, 5, 10 ચોપડી ભણી ત્યાં નીચે, એણે કીધું કે નમાઝની થોડી મજલિસ પડવાની જરૂર હોય, પહેલે આપણે ખુદાને ઓળખીએ પછી નમાઝ પડવાની વાત કરીએ. તો ખુદાને ઓળખવા જાશો તો ક્યાંય ના નહીં રહીએ. એટલે સવાલ કરવા જેવો છે કે જ્યારે નમાઝની વાત આવે એટલે આપણને એમ થાય કે અમે તો પડે છે ને નમાઝ, નમાઝની વાત પડવાની જરૂર નથી. પણ સવાલ એ છે કે જે નમાઝનો મકસદ હતો શા માટે નબીએ કરીમ, આજે લગભગ આપણે જોવા જાય મુસલમાન કેટલા છે દુનિયામાં, રાયન આયાન રાયન શું છે, લગભગ કેટલા હશે, એટલા હશે, કોઈ પાસે વધારે સારી સ્ટેટિસ્ટિક છે? ઓલો માસ્ટર છે સ્કૂલમાં ભણાવે છે ઓલો રિશાદ, જોઈ લેતો ગૂગલમાં, નોમ કહો તો મિસિલ મોહ ધોલે મોહ સલ્લુ અલા મુહમ્મદ વઅલા મુહમ્મદ. કેટલા છે? એ વિરગુલ વીત. 2 લેખો, 2 બિલિયન, 2 મિલિયાર્ડ મુસલમાન દુનિયાની અંદર છે. નાનકડો આપણે સવાલ કરીએ કે આ 2 મિલિયાર્ડ માણસોમાંથીને સમજાવવા માટે આપણે કહીએ કે 1 મિલિયાર્ડ નાના નાના બચ્ચાઓ છે, સમજાવવા માટે 1 મિલિયાર્ડ લ્યા, એ 1 મિલિયાર્ડ માંથીને 5

ચોમીલીઓ બુઢા છે, બધા ખકડી ગયા છે, ઉભાઈ પણ નથી રહી શકતા. ઠીક, 500 મિલિયો રહ્યા. જેટલા બાકીને દુનિયામાં જેટલા મુસલમાનો છે, નાનકડો સવાલ, જેટલા મુસલમાનો છે એ બધા નમાઝ પડતા હશે કે નહીં જાજા પ્રમાણમાં? બોલો, બધા પડતા હશે ઇન્શાઅલ્લાહ. ઠીક છે, નબીએ કરીમને નમાઝની કેમ એટલી બધી વ્યાધિ કે મરવાની અણી ઉપર મૌલાએ કાયનાતે કહ્યું, મેં નબીને કહેતા સાંભળ્યું, એને કહ્યું અલી અસલાત અસલાત. આનો ખ્યાલ રાખજો. કેમ લાગે છે એવું કે નમાઝો મુસલમાનો તો પઢે છે, પણ ખુદા વંદે કરીમે જેના માટે નમાઝને કાયમ કરવાનું કહ્યું હતું એની અંદર ક્યાંક ગડબડ છે, એની અંદર ક્યાંક કોતાહી છે, એની અંદર ક્યાંક ખલલ છે. નમાઝ આ દીનની એક એવી ઇબાદત છે કે જેના માટે નબી અને અઈમા અલી મુસલામે સમજાવ્યું કે આ દીનનું સુતૂન છે, આ દીનનો થાંભલો છે, આ દીનના મૂળ છે. આના વગર, મતલબ નમાઝ વગર, દીન દીન નથી. સાદિક અલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ છઠ્ઠા ઇમામ બાબર તો બયાન કરે, છઠ્ઠા ઇમામે કહ્યું જેની મુસલમાન હોવા પછી એની જિંદગીમાં નમાઝ ના હોય ને એને ઇસ્લામનું કાંઈ મળ્યું જ નથી. એને મુસલમાન હોવું જે છે એની અંદર કાંઈ મીઠું છે જ નહીં. લા હદ્દા મિનલ ઇસ્લામે મન તરક સલા, ઇસ્લામનું નામું નિશાન એના પાસે કાંઈ નથી કે જેણે નમાઝને છોડી દીધી, અદા કરી નહીં છોડી દીધી. નમાઝ કેના માટે આવી હતી? નમાઝનો મકસદ કુરાન મજીદે આપણને ખુદાએ શું બતાવ્યો ને નમાઝનો જે ફાયદો, જે નતીજો હોવો જોઈએ એ મારી અંદર છે, એ નતીજો આવ્યો છે કે નહીં, શું કારણ છે, ના ખુદાનો મકસદ શું હતો, નમાઝ છે શું? આ નવજવાનોની વાત કરું છું, અને પછી નવજવાનો પછી આપણે બધા બુઝુર્ગો, એમાં હું પણ બુઢો, તમે જો દાઢી મારી પણ બુઢાની ને દોરી છે. ખુદાવંદે કરીમે એક એક કદમ બયાન કરશું, એક એક કદમ કઈ રીતે નમાઝ દે આપણને બયાન કરેલ કે નમાઝ છે શું. જે નાસ્તિકમાં નાસ્તિક હોય ના એના માટે ખુદાવંદે કરીમે એક વાત કરી છે કુરાનમાં. કયામતની વાત તો થઈ રહી છે, સૂરે કયામા, કુરાને મજીદનો 75મો સૂરો, શપિત રસુસંત કે નદીમ, આયત 31 અને 32. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ફલા સદ્દકા વલા સલ્લા. સરખું જોજો, ન માઈનો, ન કબૂલ કર્યો, ન નમાઝ પડી. ફલા સદ્દક વલા સલ્લા. એના પછીની આયત વલાકિન કઝબા વતવલ્લા. ન માઈનો, ન નમાઝ પડી, પરંતુ કર્યું શું? જૂઠલાવ્યું, વતવલ્લા અને મોઢાને ફરાવી લીધો, વાંસો પીઠ દઈ દીધી. નતીજો શું થયો? કે ખુદાવંદે કરીમે ને નમાઝ પઢી અને પીઠ દેખાડી દીધી, સમજાવી દીધું કે નમાઝ જે છે ને એ કોઈ તરફ આગળ વધવાની વાત છે, કોઈના તરફ જવાની વાત છે, અને નમાઝ ન પડવી યા નમાઝને છોડી દેવી એ પીઠ યા વાંસો પલટાવી દેવાની વાત છે. હોય નમાઝ આ કે અલ્લાહ તરફ હું જઈ રહ્યો છું, અલ્લાહની નમાઝ છે. નમાઝમાં કિબલો છે ના, કે એક સિમત, એક ડિરેક્શનની અંદર મને ને તમને નમાઝ અદા કરવાની છે. ફલા સદ્દકા વલા સલ્લા વલાકિન કઝબા વતવલ્લા. ન માઈનો, ન નમાઝ પઢી, શું કર્યું? જૂઠલાવ્યો અને મોઢાને યા વાંસાને પીઠને ફરાવી નાખી. નતીજો શું? નમાઝ જે છે ઇકબાલ છે, ઇકબાલ, આગળ વધવાની વાત છે ખુદાવંદે કરીમ તરફ. સવાલ, મારી નમાઝ આ નમાઝ છે? આ નમાઝના હેતુ અને મકસદો ખુદાવંદે કરીમ આપણને બયાન કરી રહ્યું છે. એક સલાત પડું મોહમ્મદ યુ આલી મોહમ્મદ પર, કુરાન મજીદમાં ઓર જો જગા ઉપર આપણે જોવા જઈએ તો ખુદાવંદે કરીમ આ નમાઝ માટે કઈ રીતે મને ને તમને સંબોધીને સમજાવે છે કે આ નમાઝ જે છે ને એ દિલની વાત છે. આ ઉઠબેસ, હરકત, ડગડગ, ઊભું થવું, બેસવું, રૂકુમાં જવું, તકબીર કરવું,
આ બધી નમાઝનો ભાગ છે, પણ એટલું જ નથી. નમાઝ આટલી જ નથી.

દરેક ધર્મોની અંદર જ્યાં જ્યાં ક્રિયાની વાત આવે ને, ક્રિયાઓની અંદર હંમેશા એ ક્રિયાઓનું મકસદ હોય છે. એટલે આપણી ભાષામાં કે એક બહારની વાત, એક એનું મકસદ. તમે બધી ઇબાદતો ઇસ્લામની અંદર બધાયનો મકસદ છે. તમે રોઝાની વાત લ્યો ને, ઇબાદત છે ને, ખુદાની ઇતાત છે, તો રોઝું એક ઇબાદત છે. માં તમે જો જ્યાં રોઝાની વાત ખુદાવંદે કરીમ કુરાન મસ્જિદમાં કરે છે, ઓલી લાલકુમ તત્તકુન, આપણે રોઝા રાખીએ છીએ કે નથી રાખતા? રાખીએ છીએ. પણ એના માટે મકસદ ખુદાએ બતાવ્યો કે રોઝું ફક્ત સવારથી સાંજ ભૂખા રહેવાનું નામ નથી, એની અંદર રૂહાની એક મકસદ છે અને એ છે લાલકુમ તત્તકુન. એના પછીની 184મી આયતમાં આવો, આ 183 હતી, લાલકુમ તત્તકુન રોઝાની વાત થઈ રહી છે. 184માં આવો તો વરી ખુદા કહેશે કુંતુમ તાલમુન, અગર તમને ખબર હોત ને તો. મતલબ ઇબાદત બધી જાણકારીની સાથે અદા કરવાની છે. 185મી આયતમાં રોઝાની વાત થઈ રહી છે, વરી વાં ખુદાએ કહ્યું લાલકુમ તશકુરૂન, આ બધું રોઝા અમને તમને પૂરા કરવાનું કહે છે, જેથી કરીને કદાચ તમે શુક્રગુઝાર બંદા બનો. 186મી આયત પાછી હજી રોઝાની જ વાત અને દુઆની વાત આવે છે, વાં પણ વરી ખુદાએ કહ્યું લાલહુમ યરશુદૂન, કદાચ કદાચ આ લોકોને હિદાયત મળી જાય. યાને કે દીનની અંદર જેટલી ક્રિયાઓ છે એ બધા ક્રિયાની પાછળ શું છે? મકસદ છે, હદફ છે, એક જગા સુધી પહોંચવાનો હુકમ છે. એક સલાત પડી મોહમ્મદ વાલી મોહમ્મદ પર. એક ઓર સલાત પડી મોહમ્મદ વાલી મોહમ્મદ પર. હજ જાણીતી વસ્તુ છે, હજ પણ એક ક્રિયા છે ને. તમે જુઓ હજની અંદર, હમણાં આ વર્ષે ગયો તો ખુદા બધા ઇન્શાઅલ્લાહ હજ બૈતુલ્લાહ નસીબ કરે. મારી તમારી હજ કરવાનો તરીકો કેવો છે પૂછીએ બધા પોતપોતાથી. કઈ વ્યાધિ હોય બધાને હજમાં? એરામ તો બરાબર છે ને, ખાને કાબાથી ને ખંભો તો નથી હટી જતો ને. ઓહ શેખ, આમાં કફારો તો નહીં લાગી જાય ને, આ કરાવે કે ના કરાવે, આ કરાવે કે ના કરાવે? આ બધી વસ્તુ ક્રિયાની અંદર હજનો જે મકસદ હતો શું હતો? સૂરે બકરાની 196મી આયતમાં ખુદાએ કહ્યું વ અતિમુલ હજ્જ વલ ઉમરા લિલ્લાહ, એ છે જ નહીં. હજ અને ઉમરા કરો અલ્લાહ માટે. હું કેમાં પડ્યો રહ્યો? બીજી આજુબાજુની વ્યાધિમાં. નમાઝની અંદર પણ એ જ છે કે મારી નમાઝની અંદર સૌથી મોટી ચિંતા, જે નમાઝનો મકસદ હતો એ ત્યાં છે નહીં. ને ઓમાં છે કે સીન સરખું નીકળે છે, કિબલા તરફ છો, રૂકુમાં પીઠ સરખી સીધી છે, સજદામાં અંગૂઠા બે સરખા અડે છે, ફેક એની જગા ઉપર છે, એ બધાનો ખ્યાલ રાખવાનો છે. પણ નબીએ કરીમ વ્યાધિ કરી કરીને વસિયતના તોર ઉપર ગયા અલી, નમાઝ નમાઝ. કઈ નમાઝ? નમાઝ ના પડી, નમાઈનો જૂઠલાવ્યો, મોઢું ફરાવી લીધું, નમાઝ હતું અલ્લાહ તરફ જાવું. બીજો દાખલો આપીએ, પરવર્તીકારે આલમ સૂરે નિશા કુરાન મજીદનો ચોથો સૂરો છે, આયતો નિશાન છે 43. કાત કરું તો આપણાથી વાત થઈ છે. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ લા તકરબુ સલા વ અન્તુમ સુકારા હત્તા તઅલમુ મા તકુલુન. ઐમાન લાવવા રહો, તમે નમાઝના બાજુમાં ન જાઓ જ્યારે કે તમે નશાના આલમમાં હોય, જ્યાં સુધી કે તમને ખબર ન પડે, સમજ ન પડે કે શું બોલી રહ્યા છો. કેના માટે છે? આ ખુદાનો હુકમ હતો. આપણે અહીંયા કોઈ શરાબી છે? ખુદાએમાં શું ના દેખાડે? ના પીએ આપણે શરાબ, બસ થોડી ખુદા કઈ દારૂ પીવરાવે છે, તો અહીંયા કોઈ નથી શરાબી. નાનકડો સવાલ, એ ઈમાન લાવવા રહો, લા તકરબુ સલાત, તમે નમાઝના બાજુમાં પણ ના જાઓ અને તમે નશાના આલમમાં હોય જ્યાં સુધી કે તમને સમજ ન પડે, ખબર ન પડે, હત્તા તઅલમુ મા તકુલુન, જ્યાં સુધી તમને ખબર ન પડે કે તમે શું કહી રહ્યા છો. શરાબીને ના ખબર પડે ના કે શું બોલી રહ્યો છે, કાંઈ ભાન ના હોય. આપણને ખબર છે આપણે શું બોલી રહ્યા છે, કોશિશ કરે છે, તો પછી મારામાં અને પીધેલામાં ફેર શું? એ ભાન એને કાંઈ નથી હોતું કે શું પડી રહ્યો છે. ને અજબ છે, ખુદાએ તમે જોયું કેવો શબ્દ વાપર્યો છે, હત્તા તાલમુ મા તકુલુના,

0: નમાઝમાં શું પડે છે? જે પડવાનું હોય નમાઝમાં એને શું કહેવાય? સુરાઓ આપણે પડીએ એને શું કહીએ? કરાત. કરાત એટલે શું? એટલે વાંચવું. કુરાન નામ છે કુરાન, આ કિતાબ કુરાન એટલે લેક્ચ્યુર, બરાબર. તો ખુદાએ કેમ એમને કહ્યું યા અય્યુહલ્લઝીન આમનુ લા તકરબુ સલાતા વ અંતુમ હત્તા તઅલમુ મા તકરઉન. આ ઈમાન લાવાવાળાઓ, તમે નમાઝના બાજુમાં પણ ન જાજો કે જ્યારે કે તમે નશાના આલમમાં હોય, જ્યાં સુધી કે તમે ન સમજો જે તમે પડી રહ્યા છો. કરાતની વાત નથી, તકુલૂન છે. તમે શું કહી રહ્યા છો? કેના સામે ઊભા છો? કઈ હૈબતમાં તમે હોવા જો? આ છે નમાઝ. મારી નમાઝ કઈ છે? અલ્લાહ આલમ. આગળ વધીએ. સૂરે જુમા, નમાઝ જુમા. અહીંયા આજે ના, આજે જુમેરાત નથી, પડીએ છે ટાઈમ. પણ સૂરે જુમા પછી આ પહેલે પડું, કારણ કે આ વરી ખોવાઈ જશે બાપુ. કારણ કે મેં આયત એમ આપી છે, આ લોકોને જેમ આપવું એમ જ આમ આવા આપણે થઈ જાય તો આખું ભોલા અક્ષિદા સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ. હા સત સૂરે તાહાની 14મી આયત, વે 14. કેના માટે હતી નમાઝ? ખુદાએ જનાબે મૂસાને કહ્યું હતું, એને ખતર તો કા વસ્તા માં લેવાયું હા મૂસા, મેં તને ચૂંટી કાઢ્યો છે, યા તમને ચૂંટી કાઢ્યા છે, હું તમને જે વહી કરું છું ને ધ્યાનપૂર્વક એને સાંભળજો. જનાબે મૂસાને ખુદાએ કહ્યું, વે 14 કોણ છે આપણો નદીબ? ઇન્નની અનલ્લાહુ લા ઇલા ઇલ્લા અના ફઅબુદની વ અકિમ સલાતા લિઝિક્રી. જે મેં કીધું તું ને તમને ખોવાઈ જશે, વે 14 નથી તો કાંઈ વાંધો નહીં, તો નાખો સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ અહસન. હું તારો પરવરદિગાર છું, ઇન્નની અલલ્લાહ, હું અલ્લાહ છું, ઇબાદતને લાયક મારા સિવાય કોઈ નથી. મૂસા નમાઝને કાયમ કરો. કેના માટે? મને યાદ કરવા માટે. નમાઝનો મકસદ હતો શું? અલ્લાહને યાદ કરવા માટે. 5% ધીન ની અંદર નમાઝ એના માટે. એનો નાનું નાનું દાખલો આ છે, રમકડું દેખાડું છું, જોયું કેટલી મિનિટ થઈ છે? 30. સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આ કેવી રીતે? આને એની બેટરી ખતમ થઈ જાય એટલે ચાર્જે કરે, વરી ચલાવીએ, વરી ચાર્જે કરીએ, વરી ચલાવીએ, વરી ચાર્જે કરીએ. એ જ આ નમાઝનું કામ છે કે દિવસની અંદર ખુદાએ નમાઝનો હુકમ એના માટે આપ્યો છે કે એ મારા બંદા, તારી રૂહાની જે જરૂરત છે એ આ નમાઝથી ને તું પૂરી કર. શબાશ શબાશ સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. વાકિમિ સલાત અને દીકરી, મારી યાદને તાજા કર, મને યાદ કરવા માટે. લે દીકરી, એ તમે મુનાભાઈ કે તસ્બી અહીંયા છે બાજુ હાથમાં, આપણે પડતા શું કે જિકર કરે છે. ઓલ પાકિસ્તાની ભાઈ દેખાય છે, નવાઝભાઈ હે ના દૂર સુધી, નવાઝભાઈ સલાણીકુ હા, એ પાકિસ્તાની ઉર્દુ બોલે. ક્યાં કર રહા હે? જિકર કર રહા હે. કોણે તને કીધું જિકર છે? ઝિકરનો મતલબ છે યાદ કરવું. એ યાદ કરવું છે ને એ છે ઝિકર. જે પડું છું એ ઝિકર નથી, સમજાય છે? જ્યારે હું પડું સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ, આ ઝિકર નથી. આ સુબહાનલ્લાહ પડવું ઝિકર છે, એ પોતે ઝિકર નથી. કેમ? સુબહાનલ્લાહ પડવાથી ને હું અલ્લાહને યાદ કરું છું. હજની વાત તમે જુઓ, મેં તમને હમણાં કીધું ને હજ કેરા, એ જ બધી વ્યાધિ જોઈએ. ખંભો કેમ છે? કફારો તો લાગુ નહીં પડે. અલ્લાહની યાદ ક્યાંય નહીં, ક્યાંય નહીં. બધી ઇબાદતોનો ખુદાએ મકસદ, તમે હમણાં તપાસી આવજો. શપિત્ર દો વર્ષે સંકતરણ દૂધ, સંકતરણ ત્રેસ, સંકતરણ 14, સંકતરણ કેસ, સંકતરણ શેષ, સંકતરણ દિશેત, 6 આયત. 6 આયતમાં ખુદાએ અલ્લાહનું ઝિક્ર કરો 5 વાર નઝીર કર્યું છે હજમાં. એને કે આપણી ભાષામાં ડગલે અને પગલે. હું બર્મિંગહામથી આવું છું, મારી મજલિસ છે, મારી ગુજરાતી, પહેલી 5 મજલિસ ગુજરાતીમાં પડી,
1: બીજી પાંચ મિનિટ

ઉર્દુમાં, તો એની પહેલી ભાષ ગુજરાતીમાં મારી જબાન ઉપર જે આદત હોય, આપણી કહેવત છે ગુજરાતીમાં વાંદરો ઠેકતા ના ભૂલે, તો મારી જબાન ઉપર બહુ છે આ ડગલે અને પગલે. પહેલી મજલિસ થઈ, માણસો ઘરેથી સાંભળે, સામે કોઈનો હિંમત ના થાય કે શું પડે છે. બીજી મજલિસ, ત્રીજી, ચોથી, કોઈક થાયકો આવી નહીં, મૌલાના આ ડગલે પગલે એટલે શું, ડગલે અને પગલે એટલે શું. તેમને સમજાવ્યું મેં કે ડગલે પગલે એટલે એક એક કદમ પછી, એક એક પગલા બાદ. આ પહેલો ડગલો ને આ બીજો અગલો, યા અગલો કરો તો આ એનો બીજો ડગલો, પહેલો પા પછી ના પછીનો, એક પછી એક. તો ડગલે અને પગલે ખુદાએ હજ્જે બૈતુલ્લાહ માટે ડગલે અને પગલે પાંચ છ એ છ આયત ની અંદર પાંચ વાર કહ્યું, અલ્લાહનો જિક્ર કરો, યાને કે અલ્લાહને યાદ કરો. નબી વ્યાધિ કરીને ગયા હતા, અસલાત અસલાત, કેમ? આ નમાઝનો કંઈક મકસદ હતો. અકીમ સલાલે દીકરી, આગળ વધીએ તો એના પછી કઈ આયત નાખવી હતી આપણને, વાત કહી દીધી. શાબાશ ઝાકીરભાઈ, સૂરે જુમા આયત તમે પડજો. તો ખુદાઈ કહ્યું, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, 62:9, યા અય્યુહલ્લઝીન આમનુ ઇઝા નુદિયા લિસ્સલાતિ મિન યૌમિલ જુમઆ ફસઅઉ ઇલા ઝિક્રિલ્લાહ. કેમ ભાઈ, એમ ભલે યા જોઈએ નદીમ, આ આમ ના હું જોઈએ, ભલે તમને અરબી નથી આવડતી, યા અય્યુહલ્લઝીન આમનુ ઇઝા નુદિયા લિસ્સલાતિ મિન યૌમિલ જુમઆ ફસઅઉ ઇલા સલાતિલ્લાહ. ઈમાન લાવવા વાળો, તમને જુમાના દિવસે બોલાવવામાં આવે તો દોડો દોડો નમાઝે જુમા તરફ. એમ છે, શું છે, નમાઝ જુમાની વાત નથી કઈ, એલા ઝિક્રિલ્લાહ છે, એલા સલાતિલ જુમા નથી. લેવો કસ્યો, અલ્લાહ તમને યાદ હોવો જોઈએ ને રહેવો જોઈએ. ઓલો યાદ છે, દરરોજ મજલિસમાં હું પડતો મારું મુલ્લા અસગરની વાત. ખુદા એક એવી જાત છે કે જેને યાદ કરવાનો નથી પણ યાદ રાખવાનો છે. નમાઝની વાત, એ નમાઝે જુમાને ખુદાએ શું નામ દીધું, યા અય્યુહલ્લઝીન આમનુ ઇઝા નુદિયા લિસ્સલાતિ મિન યૌમિલ જુમઆ, તમને નમાઝે જુમા માટે દાવત દેવામાં આવે જુમાના દિવસે તો દોડો દોડો નમાઝ જુમા માટે, ના, ફસઅઉ ઇલા ઝિક્રિલ્લાહ છે, અલ્લાહની યાદ તરફ દોડો. નમાઝનો એક મકસદ છે, પણ સવાલ એ ઉત્પન્ન થાય છે કે શા માટે આ નમાઝનો મકસદ મારાથી ને છૂટી ગયો છે. શું એવું નથી, શું એવું નથી કે મારી નમાઝ ફક્ત બદની નમાઝ, શારીરિક નમાઝ, આ શરીરની, આ જિસમની, આ બદનની નમાઝ, બીજા શબ્દોની અંદર શું એવું નથી કે ફિકના મસલો મસાઇલ જે છે એ મારા દીન ઉપર ભારી થઈ ગયા છે, એટલે શું ફિકને મૂકી દે? બિલકુલ નહીં. જેટલો ફિકનો મસલા મસાઇલનો ખ્યાલ રાખશો એટલી નમાઝ સુંદરથી સુંદર બનતી જશે. પણ એવું નથી થઈ ગયું કે જે નમાઝનો મકસદ હતો અલ્લાહની યાદ, એ એક તરફ, ને સૌથી વધારે ભાર કેના ઉપર છે, કેના ઉપર, બીઓ ના, વજુ ઉપર ને ફિક ઉપર ને. અહીંયાથી આમ થાય કેમ થાય, અહીંયાથી આમ થાય તો કેમ થાય, મને ખબર છું જે ઘરમાં મોટો થયો છો ને, ક્યાં કાંઈ નામ લેવા દે, નામ લ્યો તમે બધા, હવે મારી રગને રગને ઓળખો. હું બહુ જ નાનો હતો, એ આવડો જ હશે, આજે હમણાં મેમ્બર ઉપર આવ્યો ને એના જેવો, આલાન જેવો, હા, એવા એવા લોકો, હા, મુંતઝીર સમજી જશે, પ્રોબ્લેમ છે પડવું. હા, સગો ભાઈ આ બેઠો છે, પણ એમ 14 વર્ષનો ફેર છે, એ નહીં જોયું હોય, ઓકે નહીં જોયું હોય, સલવાર અંબાજ વાળે અંબાજ નહીં જોયું હોય, હું 70માં જન્મો છું, 84માં, 14 વર્ષનો ફેર છે એમને, એ નહીં જોયું આ એટલે કહી શકું છું. આવડો નાંડો હતો ને આવડો, એટલે જન્મો જ ના હોય ને, 14 વર્ષ પછી દુનિયામાં આવ્યો છે. એવા ઘરોમાં હું મોટો થયો છે, નમાઝ શરૂ થાય ને, અહીંયા જોજો, અલ્લાહુ અકબર, બિસ બિસ બિસ, ફાતેમા બિસ્મિલ્લા સરખું નથી પડાતું, કેમાં છે બધું ભાર, તલફુઝ ફિકમાં, બધી ચિંતા એમાં જ છે. નમાઝ હતી ખુદાને હાજરો નાજર રાખવા માટે.

કે અલ્લાહ મારો મારાથીને ભૂલાય ના. પણ શા માટે આમ થઈ ગયું છે? કારણ શું છે? વિષય શું હતું? મોહમ્મદ અબ્બાસ, અલીફ બા તા સા, નમાઝ હતી એક ઇબાદત, જેની ચિંતા નબી કરીને ગયા તા, જેની શહાદત. પણ જે નમાઝ ઇબાદત હતી એ શું થઈ ગઈ છે? આબિત્યુદ. ગુજરાતીમાં શું કહેવાય આબિત્યુદને? આદત. અરબીમાં શું કહેવાય આદતને? આદત. ઇબાદતને આદતમાં કંઈ દેખાય છે ફેર? શું? હા, ઓલું બા વધારાનું છે. ઇબાદત લખો તો અલીફ બે અલીફ દાલ તા, આદત લખો તો અલીફ આ દાલ તા, વચમાં જે બે હતું ને એ ઉડી ગયું. એ આપણો વિષય છે. મારી નમાઝ પડવાની આદત થઈ ગઈ છે, ઇબાદત નથી રહી. નમાઝ પડવાની આદત થઈ ગઈ છે. હાલાકે નમાઝ એક આદત નહોતી, બહુ સારી આદત છે. બધી કોઈ એમ ના કે નમાઝ મૂકી દો, નમાઝ પડવી બહુ સારી આદત છે. પણ ખુદાના બંદા, નમાઝ એક આદત નથી, ઇબાદત છે. અને ઇબાદતના હંમેશા મકસદો હોય છે. એમાંનું એનો મોટામાં મોટો આ નમાઝનો મકસદ, જેની વસિયત ચિંતા કરીને નબી આપણાથી જુદા થયા છે, એ નમાઝ જે છે એક ઇબાદત છે. અલ્લાહ હટી ગયું છે. કેમ નમાઝની અંદર એવી રૂહાનિયત નથી, એવી દિલચસ્પી નથી, એટલી ખેંચમ તાણ નથી, એટલું ધગશ નથી જેટલું આપણા પાસે કેવો ઉમદા ને સારામાં સારો વસીલો છે? આ હુસૈન એ મઝલૂમની જે કરુણ દાસ્તાન, કરબલાનો વાક્યો, આના કરતા મોટો ને સારો વસીલો કયો હોઈ શકે? કેમ એનાથી ને આપણે તજુરબો હાસિલ નથી કરતા કે હુસૈને મઝલૂમના નામ ઉપર કેટલું આપણે કરવાને તૈયાર છે? હુસૈનનું નામ આવે છે આપણી મજલિસોમાં, હુસૈનનું ગમને મનાવીએ છે, હુસૈન સાથે આંસુ, હુસૈન સાથે ઈશ્ક, હુસૈન સાથે મોહબ્બત, હુસૈન સાથે લાગણી, હુસૈન સાથે કુરબાની, આ બધું હુસૈન પાસેથી ને આપણને મળ્યું છે. શા માટે અલ્લાહની નમાઝમાં પણ આવી ભાવનાઓ અને લાગણીઓ નથી? હાલાકી આપણા માટે આસાન છે કે આવો સારો વસીલો આપણા પાસે છે, આપણા પાસે છે, તારીખની અંદર નથી. છે આયતુલ્લાહ બેહજતનું નામ સાંભળ્યું છે? એનું નામ આ બધે પડે તો મુશ્કેલી છે કે આયતુલ્લાહ આવે એટલે આપણે બી જાય. આયતુલ્લાહ આમ હતા ભાઈ, આયતુલ્લાહ પણ ખુદાના બંદા હતા. આ દીન એના માટે જ નહોતું, આપણા બધા માટે. ફરી કોઈ કહેશે પાસે ઇરફાન હતું, ઇરફાન આ થવાની જરૂર નથી. ઇરફાન ઇરિયોમાં બેઠો છે, ઇરફાન છે ને? હા, ઇરફાન વગર પણ આ આવી શકે છે. ક્યારે? જ્યારે જે નમાઝનો મકસદ છે ને એને હું સમજું કે આ નમાઝ મને પડવી જોઈએ, ને પડવાની છે કેના માટે? કે મારો ખુદા મારાથી ને ન ભૂલાય. આયતુલ્લાહ બહજત માટે મશહૂર છે ને, આયતુલ્લાહ બહજત જ્યારે નમાઝ પઢાવતા કોમની અંદર, તો એના પાછળ જેટલા નમાઝ જમાત પડવાવાળા હોય એમાંના ઝાઝા પ્રમાણમાં એ પણ રોઈ પડતા હતા આગાની નમાઝ સાંભળીને. ગોયા એવું લાગતું હતું કે કંઈ ગમનું બયાન થઈ રહ્યું છે અને નમાઝીઓ રોઈ રહ્યા છે. કેમ આમ થયો? આ નમાઝ હતી, એ નમાઝ ક્યારે હું લાવીશ? કે જે નમાઝની રૂહ હોય એવી નમાઝ નહીં, કે જે ફક્ત હરકત શરીરનું ઉઠબેસ યા ડગડગ થવું હોય. એ ત્યારે થશે કે જ્યારે નમાઝ પડવા માટે ને પડતી વેળા અલ્લાહ સુબહાન વ તઆલાનું વજૂદ મારા માટે હાજર નાઝર હોય. જે નમાઝ નહોતા પડવા માટે એનો જિકર ખુદાએ નથી કર્યો. એક આયત છે કુરાન મજીદમાં, સૂરે નિસાની નદીમ, ખુદાવંદ કરીમ 142. ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઇન્નલ મુનાફિકીન યુખાદિઉન અલ્લાહ, અહસંત વ હુવા ખાદિઉન. મુનાફિક લોકો છે ને ખુદાને ઉલ્લુ બનાવવા માગે છે, પણ ખુદ ખુદાને કોઈ ઉલ્લુ બનાવી શકે? પછી શું છે લોકોની સિફત?

فإذا قاموا إلى الصلاة قاموا كسالا. نماز پڑھوانی جارے بات آوے نماز ماتے اوبا تھاوانی بات آوے تو کیم ہو یالت آرس تھائے آرس کے نیتے دل نے تھائے بگ نے سلو ماں ٹانٹیا لمبا کری نے نیت فلکس جو تو ہوئی امازون پرائم جو تو ہوئی تینیس نو ماچ حال تو ہوئی فوٹ بول حال تو ہوئی کھاوانو پیرسائی گیو ہوئی تو تیارے آرس کیم تھائے دل نے کئی آرس تھائے نا આ શરીરને કેમ આળસ થાય? કારણ કે મારી પડેલી નમાઝ આ બદનની નમાઝ છે, શરીરની. દિલ સાથે જો હોય ને તો બંદો નમાઝ માટે કોઈ દી પણ કોતાઈ ન કરે. નમાઝીઓના વખાણ ટાઈમ બહુ ઘણો વર્ત થઈ ગયો પણ થોડું પૂરું કરી નાખે. મોમેનિન છે આપણે, ના ખુદાનો હુકમ છે. સૂર્ય બકરાની 45મી આયતમાં આમ જ છે, સૂર્ય આજ બકરાની 153મી આયતમાં પણ આ જ છે. દો કરણ તો સાંક નાખ નહીં યાર. હસન સલવાલા મુહમ્મદ વાલી મુહમ્મદ વસ્તઈનુ બિસ સબ્ર વસ સલા વ ઇન્નહા લકબીરતુન ઇલ્લા અલલ ખાશઈન. તમે પોતે તમારી મદદ કરો આ નમાઝ અને સબ્રથીને. આ મદદ લેવી બહુ મુશ્કેલ વાત છે, સિવાય એ કે જેનું દિલ હાજર હશે. તમને હવે સમજાય છે શા માટે મુસલમાનોએ આજ, હું દરરોજ મારી મજલિસમાં કહું છું, આના જેવું મફત તાવીઝ ક્યાંથી મળે? કે તમે તમારી મદદ કરો આ નમાઝથીને, પણ હું મારી નમાઝથીને મારી મદદ કેમ કરું? મારી નમાઝ જ ખાલી છે. પછી મૌલાના પાછળ દોડું, મૂલ્યાણીઓ પાછળ દોડું, ઓલું તાવીઝ આ તાવીઝ, ઓલી આયત આ આયત, ઓલું વિરદા. તમને યાદ છે આજે ગોતવા ગયો પણ મૈલું નહીં. હાલત ક્યાં પૂગી ગઈ છે આપણી, આપણા દેશની અંદર. તમને યાદ છે એક ફેર મજલિસ પડી હતી, મને યુરોમાં વાત કરીએ સમજાવવા માટે. માથું દુખે તો 10 યુરોનું તાવીઝ, જેમ ઉતર જમ વધતું જાય. હાથ દુખે તો 15 યુરોનું તાવીઝ, ગોઠણ દુખે તો 20 યુરોનું તાવીઝ, આ બધાને જોડવા વાળું પેટ, તો પેટ દુખે તો 50 યુરોનું તાવીઝ, નીચે કાંડાની અંદર દુખે તો 100 યુરોનું તાવીઝ, છાતીમાં જરાક દુખાવો થાય તો 200 યુરોનું તાવીઝ, અને સાવ માથું ને મિગ્રેન ને બધું ભેગું થાય તો 500 યુરોનું તાવીઝ. હા, ખુદા ક્યાં? કોઈ એકની નમાઝ જાતી નથી, પણ કેમ? નમાઝની અંદર અલ્લાહની યાદ. કેમ નમાઝની અંદર મોહબ્બતની વાતો નથી, લાગણીની વાતો નથી, આંસુની વાતો નથી, રહેબત અને ખુદાનો જરા ખોફની વાત નથી, ખુદાની આશાની વાત નથી, જે અલ્હમ્દુલિલ્લાહ તઆલા ઇમામ હુસૈનનો વસીલો આપણા પાસે છે, એનાથીને આ તજુરબાને શું કે અનુભવતીને શા માટે આપણે ફાયદો નથી ઉઠાવતા? કે મારી નમાઝને હું સુધારું. નબી આ નમાઝની ચિંતા કરી કરીને દુનિયાથી ને હાઈ લાગ્યા. તમે જુઓ ઇન્સાન પોતાની મદદ, આ એક જ આયત નથી, જેટલી તકલીફ છે ને જેટલી તકલીફ, એ બધાનો ઇલાજ ખુદાએ નમાઝમાં રાખ્યો છે. કેમ? કારણ કે નમાઝ છે અલ્લાહને યાદ કરવાનું નામ, કારણ કે નમાઝ છે બંદાનો ખુદા સાથેનો રિશ્તો. સૂરે બકરાની 153મી આયત છે, મને બધી પડવી હતી પણ સમય સાથ નહીં દે, માને કહું છું તો તૈયાર કરી નાખ. 153, 154, 155, 156, 157 નહીં વાર લાગે, એક મિનિટમાં. સલ્લુ અલા મુહમ્મદ વાલી મુહમ્મદ. સૂરે બકરાની 153 ચેપ્ટર 2 વર્સ નંબર 153. એલા દે રબુલ ઇઝ્ઝત થયો 253 કયું? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યા અય્યુહલ્લઝીના આમનુ ઇસ્તઈનુ બિસ્સબ્ર વસલાહ ઇન્નલ્લાહા મઅસ-સાબિરીન. આયત છે કુરાની. ઈમાન લાવવા રહો, તમે નમાઝો સબ્રથીને પોતાની મદદ કરો, ખરેખર બેશક આમાં છે તને ભરોસો. પહેલે આ ખુદા એમાં છે તને ભરોસો ખરેખર? ઇન્નલ્લાહા માસાબિરીન, ખરેખર અલ્લાહ સુબહાન વ તઆલા સબર કરનારાઓના સાથમાં છે. 154 વલા તહસબન લઝીન કુતલુ ફી સબીલિલ્લાહ અમવાત બલ અહયા. એ લોકો એના પછીની આયત નદીમ સલ્લલ્લાહુ અલયહી મુહમ્મદ વાલી મુહમ્મદ.

0: أحسن. الذي الله رحمه شهيد تيجي ولا تقولوا لمن يقتل في سبيل الله أموات. جي الله رحمه شهيد تيجي قتل تيجي إلى مردانا سمجوا بل أحياء ولكن لا تشعرون. إيه بدأ شهيد تنا راهو كورس جيوتا سي અને તમને એનો અહેસાસ નથી. આના પછી કઈ આયત આવે તમને ખબર છે? થોડું પછી નાખજે નદી. 155મી આયત કઈ છે? ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون أولئك عليهم صلوات من ربهم ورحمة وأولئك هم المهتدون.
1: તમારી ઈમાન લાવવા રહો, નમાઝો સબરથીને મદદ કરો, તમારા માશરાની અંદર શહીદનો દાગ હશે ને એને પણ તમે સહન કરી લેશો. તમારી જિંદગીને તકલીફો, ખોફ હોય, ડર હોય, ભૂખ હોય, પ્યાસ હોય, દિલના મેવા હોય, નફસો તમારા મરણ થઈ જશે અને તમે સબર કરી લેશો. નમાઝની અંદર આ તાકાત છે. ત્યારે જ્યારે મારી એ નમાઝ હોય કે જે અલ્લાહની યાદ માટે હોય, ઇન્સાનની ફિતરત છે. સારામાં સારો જવાબને મજલિસ ખતમ, સાવ આસાન. કુરાની મજીદમાં એક સૂરો છે, સૂરે મઆરજ, એટલે ઊંચું, મેરાજ, મઆરજ, સીડીઓ ચડેલી. ઠીક છે, હું તમારા બધા ચહેરાને જોઉં છું, કોઈને ઘા નથી મારતો, કોઈને ઘા નથી, આને કે આને કે આને ઘા. મને બધી ખબર પડતી હોય કે ને એમ છે કે ક્યારે ઉતરી જાય તો હું એને કહું છું તું ઊભો થઈને હાઈલો જા, કારણ કે મારું કામ છે આ. તું નહીં સુધરતો મને લાગશે, લાકડીઓ મને લાગશે કે તું વાં ગયો તો, મોકો તને મળતો તો તું નહોતો કંઈ કહેતો. સૂરે મઆરજ 70મો સૂરો, આયત 19, આપણી હકીકત છે. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્નલ ઇન્સાન ખુલિકા હલુઆ. ઇન્સાન જે છે ને બહુ ચિંતાવાળો છે. ઇઝા મસ્સહુ શર્ર જઝુઆ, બહુ ચિંતાવાળો છે. એને જરા કંઈક દુઃખ આવી પડે ને, જેમ કે આ મજલિસ લંબાઈ ગઈ એટલે શું હોય, ફરી લંબાયું, કાલે ફરી મજલિસ છે, કાલે ના આવજે તું. એદા મસ્સહુ શર્ર જઝુઆ વ એદા મસ્સહુ ખૈર મનુઆ. કંઈક નેકી મળે દેવા માટે તૈયાર નથી. પણ કેની પાસે જિગર હશે? ઇલ્લલ મુસલ્લીન, જે નમાઝ પડવા વાળો હશે ને, એ આવો નહીં હોય કે વાત વાતમાં એને દુઃખ લાગી જાય, વાત વાતમાં રોદડા રોય નહીં. કેમ? કારણ કે એની પડેલી નમાઝ જે છે ને અલ્લાહ માટે છે. અને 23મી આયત નાક, એ કોણ લોકો છે? અલ્લાદીન હુમ અલા સલાતિહિમ દાઇમૂન, જે હંમેશગીની સાથે શાર્જ દિશાર્જ, શાર્જ દિશાર્જ, દરરોજ નમાઝની અંદર ફોનની ગુણે શાર્જે થાય છે ને દિશાર્જે થાય છે. એક જ કારણ છે, મારી તમારી જે આપણે અલ્હમ્દુલિલ્લાહ નમાઝો પડીએ છીએ, પડીએ જઈએ, પણ જે આદત થઈ ગઈ હોય ને કદાચ, એ આદતની અંદર એક બા નાખી દે, અલીફ બા તા સા, તો મારી આ આદત જે છે ને એ ઇબાદત થઈ જાય. મારી નમાઝની અંદર મારા ખુદાને યાદ કરું. ઇમામોની નમાઝને આપણે મજલિસોમાં સાંભળીએ છીએ કે નહીં? કે રોઈ પડતા હતા. તમે જો આપણી હકીકત શું છે, કેમ આમ છે, કેમ આમ છે. જરાક નમાઝ પડવાવાળો આસ્તે આસ્તે પડે, બહુ આસ્તે પડે છે નમાઝ. અવાજની વાત નથી કરતો, ઓલું સુરાઓ જરાક આસ્તે આસ્તે પડે, વિતેસ ટ્યુર્બો જ ખપે નમાઝ, તેજેવે ઉઠ બેસ, ઉઠ બેસ, ઉઠ બેસ, ઉઠ બેસ, એમાં અલ્લાહ આવે ક્યાંથી? જે નમાઝનો મકસદ હતો એને હું ચૂકી, ને નબી દુનિયાથી જઈ રહ્યા છે કે અલી મારી ઉમ્મતને કહેજો નમાઝ, નમાઝ, નમાઝનો ખ્યાલ રાખજો. કેટલા ઇમામોના, રસૂલની વાત કરીએ તો રસૂલની સીરતમાં મળશે કે મરવાની અણી ઉપર છે પણ નબી અલીને કહે છે મને મસ્જિદમાં લઈ જાઓ. જનાબે સૈયદાની શહાદત જોઈએ તો સવાર સાંજ મુસલ્લા ઇબાદત નમાઝ, એના પછી મૌલાએ કાયનાતને જોઈએ તો મસ્જિદમાં ઇમામ હસન. બધા ઇમામોની લગભગ લગભગ તારીખને જુઓ, કોઈ ઇમામ યા કોઈ માસૂમ એવા છે કે જેની નમાઝથીને દૂરી હોય?

નો પણ એ જ હાલ આજનો સમય આવી ગયો. નબી બહુ જ નબળા થઈ ગયા છે. આ નબળાતની અંદર નબી હજી મસ્જિદમાં જઈથી છોડું છું સમયના કારણે. એક સમય આવે છે કે નબી હવે એટલા નબળા થઈ ગયા છે કે એમની માજાય દીકરી જનાબે ફાતિમા અલૈહિસ્સલામના ખોળામાં છે. દીકરી છે, બાપ સાથે દીકરીની કેટલી મોહબ્બત હોય. અરબાબે મિંબરથી તમે સાંભળો છો કે એક વખત એવો આવ્યો કે જનાબે ફાતિમાના આંખોમાંથી ને અમુક આંસુઓના ટીપા નબીએ કરીમના રુખસાર યાની કે ગાલ ઉપર પડ્યા. નબીએ આંખ ખોલી, નજર દીકરી ફાતિમા ઉપર પડી, કહ્યું બેટા શા માટે રડો છો, કેની ચિંતા છે, શા માટે આટલું ગમ મનાવો છો? કહ્યું બાબા ઘણો સમય થયા કોઈ અલ્લાહનો બંદો ઘર ઉપર દરવાજાને ખટખટાવી રહ્યો છે અને હું એમને અવારનવાર કહું છું એ ખુદાના બંદા હમણાં બાબાની હાલત બરાબર નથી, મારા બાબા બીમાર છે ને નબળાઈ પણ માનતો જ નથી, એ આવે છે અને બાપને દક કરે છે યાને કે ખટખટાવે છે. નબીએ કરીમે કહ્યું બેટા તમને ખબર છે આ કોણ છે? કહ્યું બેટા એને આવવા દો, અંદર આવવા દો, આ મલિકુલ મોત છે, આ એ છે કે જે નાના નાના બચ્ચાઓને યતીમ કરે છે, આ એ છે કે જે ઘરોની અંદર ઉદાસીઓ લાવે છે, જે ઔરતોને બેવા બનાવી દે છે. બેટા આ તો આપણા ઘરનો શરફ છે કે મલિકુલ મોત પણ ઇજાઝતની સાથે આવે છે. અઝાદારો મલિકુલ મોત આવ્યો, એમની ચર્ચા નબીએ કરીમ સાથે થઈ અને એક જ સવાલ જિબ્રાઇલે કર્યો છે કે યા રસૂલલ્લાહ, મલિકુલ મોતે કર્યું છે, યા રસૂલલ્લાહ ખુદાએ હુકમ આપ્યો છે, શું ઈરાદો છે? મોતની ઘાટે યા જિંદા રહેવું છે? તો નબીએ કરીમે કહ્યું મને મારા રફી કે આલા ખુદાની પાસેમાં જવું મંજૂર છે. બસ અઝાદારો મલિકુલ મોત એમનું કામ કર્યું અને આપણા નબીએ કરીમ અલ્લાહની રહેમતે પહોંચી ગયા. મૌલાએ કાયનાતે રસૂલના જનાઝાને ગુસલ આપ્યું, જનાઝો તૈયાર થયો, ઘણા સમય સુધી ઇંતજાર કરવામાં આવ્યો. હું કહીશ યા રસૂલલ્લાહ, ઘણા સમય માટે મુસલમાનો તમને દફનાવવા માટે ન આવ્યા, પણ યા રસૂલલ્લાહ તમારો નવાસો જ્યારે કરબલામાં જશે અરે નવાસા ઉપર એવી હાલત બરસશે કે જમીન ઉપર ન હશે, તીરો ઉપર એમનો જનાઝો હશે, ન કફન મળશે, ન દફન થશે, ન કબર લાયક થશે. આ એક વખત આવશે જ્યારે સૈયદ સજ્જાદ બાબાને દફનાવવા માટે જશે. તો અરબાબે મિંબર બયાન કરે છે કે સૈયદ સજ્જાદ કબરમાંથી નીકળી બહારના તવાફ કરી રહ્યા છે અને રડે છે. કોઈ પૂછ્યું ફરઝંદે રસૂલ શા માટે કબરના તવાફ કરો છો? કયું બની અસદ વારાઓ, જ્યારે બાબાને સુપુર્દે ખાક કર્યું તો શું નજરે પડ્યું? અરે લોકોએ બાબાની આંગળી કાપી નાખી છે, અરે તવાફ એટલા માટે કરું છું, અહીં કાશ કઈથી મને આંગળી મળી જાય તો એમને બાબા સાથે દફનાવી દઉં. ألا لعنة الله القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون رضا بقضاء وتسليما لأمره ما تم حسين

0: For 60 years, Tanfoam has been part of the dreams, comfort, and lives of Tanzanians. Generations have changed, times have changed. But one thing has remained the same, the assurance of a good night's sleep. Today, this legacy of excellence has earned Tanfoam official recognition as a super brand. From cities to villages, Tanfoam is ours. We trust it. It has raised generations. The people of Tanzania have spoken. There is only one mattress. Tanfoam. It supported our grandparents, and today their grandchildren still sleep on it.
1: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا المجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بالقاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم لقد كان لكم في رسول الله أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر وذكر الله كثيرا آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وعلى محمد بسم الله الرحمن الرحيم حطوا رفاقكم بالصلاة على محمد وآل محمد جي وطن ماتي اپنے آوی رہیا چھئے یعنی کہ اپنو وحالو مدغاسکار لگ باگ اپنے بداتیانا چھئے અને તે દેશ ખાતે આપણો જન્મ થયો અથવા તો ત્યાંના મૂળ આપણી અંદર છે એ દેશની એક કહેવત છે ઓઠું છે એનું લગભગ આ પ્રમાણે ભાવાર્થ થાય છે એ દેશના ભાષામાં આ પ્રમાણે કહેવાય છે કે અધાલા જેમ તુવી અમરાય નહીં આ વાત તમે સાંભળેલી છે ક્યારે સાંભળેલી હશે मैं समझाता हूँ अली भाई अभी एक सलात पढ़ो मोहम्मद वाले मोहम्मद पर अदाला जिमतूवी अमराइनी गांडो छे चरियो छे पागल छे गेलो छे ए इंसान के जे पोताना बाप जेवो होई केवानो मतलब ए के बंदो जारे कोई नी औलाद बने કોઈનો દીકરો યા દીકરી બને એની જવાબદારી બને છે કે એના બાપ કરતા બે કદમ આગળ હોવો જોઈએ વરના ત્યાંની ભાષામાં કહેવાય કે અધાલા જિમતુ વિઅમરાઈની જે પોતાના બાપના હારોહાર હોય તો એ પાગલ ઇન્સાન કહેવાય અક્કલમંદ એને કહેવાય કે જેના બાપથી ને આગળ વધી જાય કેમ એના બાપનો અનુભવ લીએ એની બાપની વાતોને સાંભળે એના બાપે એને જે સમજાવ્યું હોય કે ક્યાં મેં માર ખાધી ક્યાં મેં ભાટા ખાધા ક્યાં મેં ભૂલ કરી ક્યાં મારાથી કોતાઈ થઈ એ બધું સમજી સમજીને એની ઔલાદ જે છે એની કોશિશ એ હોય છે કે હું મારા બાપથી આગળ વધું આ ક્યાંનું ઓઠું છે આપણા દેશનું સમજમાં આવ્યા અલીભાઈ આયા ન સમજમાં યા ઉર્દુ મેં કર દઉં સમજ ગયે એક સલાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર ત્યાંનું ઓઠું છે, પણ જે દિનમાં આપણે માનીએ છીએ ત્યાં આગળ પાછળ જવાની વાત નથી. આ દિન જેને આપણે માનીએ છીએ એમાં સંદેશો થોડો અલગ પ્રકારનો છે. આપણા દેશમાં ભલે એમ કહેવામાં આવે કે તમને તમારા બાપથી આગળ વધવાનું છે, પણ આ દિનની અંદર અગર વાતોને આપણે સાથે મળીને સમજવાની કોશિશ કરીએ ના તો આ દિનનો સંદેશો એ છે કે અમો તમને નમૂનાઓ મોકલીએ છે, તમે એ નમૂનાઓને જોઈને એના જેવા બનો. એને આજની ભાષામાં શું કહેવાય? ફોટોકોપી. કોઈ પણ ચિત્તર હોય, કાગળ હોય, કોઈ પણ ટપાલ હોય, લેખ હોય, એને અગર એના જેવું બીજું આપણને જરૂર પડે તો એને આજની જમાનાની અંદર ફોટોકોપી કહેવાય છે. આજે આપણો વિષય એ જ છે કે આજે આપણે આપણા નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ની જાત ખુદાએ મોકલાવેલી હતી એના માટે નહીં. ક્યાંય મુસલમાનો તમે મારા આગળ નબીથી આગળ વધી જાઓ જેમ આપણા દેશમાં કહ્યું એ મુમકિન નથી. મારા નબીથી તમે આગળ વધી જાઓ એ મુમકિન નથી. તમે કોશિશ એ કરો કે એના જે દાખલા તરીકે અમો તમને મોકલાવ્યો છે એના ઉપર તમે ઉતરવાની કોશિશ કરો. આપણા પાસે એક રિવાયત છે, શહીદ મહેરામ આયતુલ્લાહ દસ્તગાયબ શિરાઝી, શિરાઝી ઓલો નહીં જેમાં આપણે બધે બાજી પડ્યા હતા ખોટી રીતે, ધાંધલ કોકડા હોય ને વચમાં આપણે મરી જાય, શિરાઝના રહેવાલા આયતુલ્લાહ દસ્તગાયબ શિરાઝી, એની ઘણી કિતાબો છે. એની કિતાબની અંદર એક વાક્ય નકલ કરે છે, નબી મૂસાના જમાનામાં જ્યારે નબી મૂસા અલી સલામ ફિરઔનના દરબારમાં જતા અને નબુ મૂસા, કારણ કે ખુદાએ હુકમ આપ્યો હતો કે જઈને મારા બંદાને સમજાવી દે કે જે તું કરી રહ્યો છે બરાબર નથી, તે હદોને પાર કરી લીધી, હદ તો એ કે તું પોતાને ખુદા કહેવા માંડ્યો છો. તો મૂસાને અને હારૂનને અલીમ સલામને પરવરદિગારે આલમે ફિરઔનના દરબારમાં અવારનવાર મોકલ્યા, ત્યાં જઈને ચર્ચા કરો, ત્યાં જઈને મારો પૈગામ પહોંચાડો. પણ ફિરઔન હતો કોણ? મનોરંજનમાં માનવા વાળો, દિલને પણ મજાની જરૂર હોય, એન્ટરટેનમેન્ટ, મનોરંજન કહે ને. તો આ પ્રમાણે ભાવાર્થ મળે છે કે જ્યારે જનાબે મૂસા આવતા એમનો પૈગામ પેશ કરી જતા ચાલ્યા જતા, એ વખતે ફિરઔન પોતાના એક નોકરને બોલાવતો અને હુકમ આપતો કે હમણાં જે પ્રમાણે મૂસા કરીને ગયા ના એવું કરીને મને દેખાડ. એને આપણા ભાષામાં કે ચારા કાઢવા, ફોટોકોપી, ચારા કાઢવા. એનાથી ને ફિરઔનને બહુ મજા આવતી કે ઓલો હમણાં કહીને ગયો, એના જેવો જ બીજાને મેં ઊભો કર્યો છે કે જી એના જ નખરા. પાપસ રિવાયતમાં ઘણી વસ્તુઓ છે, જરા મૂસા પર આપણે સમય એમાં ન વેડફીએ. એનાથી ને ફિરઔન બહુ રાજી થતો. જ્યારે પણ મૂસા આવતા જનાબે મૂસા પોતાના કલામને ખતમ કરી લેતા અને ફોરન ફિરઔન ઓલાને કહેતો કે જેમ આ હમણાં કરીને ગયો ને એ પ્રમાણે જ દરબારમાં ગર, એ પ્રમાણે જ નિકર, એ પ્રમાણે જ ઈશારો જેમ હું આ બધે કરું છું, જેમ જનાબે મૂસા લાકડી લઈને આવતા અલ્લાહ આલમ લાકડી મારતા શું કરતા બધું ઓલાને કરાવે કે તું મૂસાની જેમ કર. ફોટોકોપી. રિવાયત આગળ વધે છે, આયતુલ્લાહ દસ્તગાયબ કહે છે કે એક સમય એ આવ્યો કે ફિરઔન ખુદાના અઝાબનો હકદાર બની ગયો. ફિરઔન દરિયાએ નીલમાંથી પસાર થયો, ખુદા એને ગર્ક કરી નાખ્યો અને જનાબે મૂસા પોતાની કોમને લઈને સામી પારીએ લઈ ગયા. જનાબે મૂસા જ્યારે સામે પારીએ પહોંચ્યા તો માલુમ પડ્યું કે ફિરઔનના દરબારનો આ શખ્સ ત્યાં હાજર છે. જનાબે મૂસા અજબ થયા, ખુદાની બારગાહમાં મુનાજાત કરીને પૂછ્યું, કહ્યું ખુદાયા જે તારો દુશ્મન હતો, તારી જગા લેવા માંગતો હતો, એને તે ગર્ક કરી નાખ્યો અને આ એ છે કે જે મારી નકલ ઉતારતો હતો, તારા નબીની નકલ આ ઉતારતો હતો, એ શા માટે?

બચેલો મને દેખાય છે. તો ખુદાનો જવાબ આવ્યો, કહે મૂસા, જે ઇન્સાન મારા નબીની નકલ ઉતારે છે ના, એને હું મારા અઝાબને લાયક નથી સમજતો. ફોટોકોપી. આ રિવાયત કઈ હદ સુધી સાચી, કેટલી જઈફ, કેટલી નબળી, ક્યાંથી આવેલી, કેવી રીતે આવેલી, અગર એમાં હું અને તમે ન માનીએ તોય કઈ વાંધો નથી. કેમ? કારણ કે કુરાને મજીદ આ વાતની ગવાહી આપણને આપી દીધી. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, સૂરે અઝાબ, કુરાને મજીદનો 33મો સૂરો, આયતો નિશાન 21, ચેપ્ટર 33, વર્સ નંબર 21, શપિત્ર 33, વર્સ 70. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, લકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહ ઉસ્વતુન હસના લિમન કાન યર્જુલ્લાહ વલ યૌમલ આખર વઝકર અલ્લાહ કથીરા. તમારા માટે અલ્લાહના પૈગંબર રસૂલની જિંદગી એ નમૂનો હતો. એ તમારા માટે નમૂનો છે. નમૂનાનો પાછળ જવાબદારી એ બને છે કે તમે પણ એ નમૂનાને જોઈને તમારી જિંદગીમાં એની વાતોને ઉતારો. આ એના માટે નમૂનો હતો કે જે આશા રાખીને બેઠો છે કે એક દિવસ મને ખુદાના બારગાહમાં જવાનું છે. લે મન કાને યર્જુલ્લાહ, અલ્લાહ ઉપર આશા રાખીને બેઠો. આ બધે તમે મજલિસમાં આવ્યા છો કેના માટે આવ્યા છો? અમુક અવલાદ તો આવી જ કારણ કે બાપા ફિંગડી લઈને લાવ્યા છે. પણ આપણે નહીં, તમે સમજુ લોકો, ઈમાનદાર લોકો, ઇન્શાલ્લાહ જન્નતી લોકો કેના માટે આવ્યા છો? કે ઇન્શાલ્લાહ થોડી ઘણી અલ્લાહની રહેમત કુરબાની મહેનત કરીએ ને ઓલો રાડુ પાડવાવાળો પાછો આવી ગયો છે સફરમાંથી, જઈને કઈ હિદાયતના બે શબ્દો સાંભળીએ તો ઇન્શાલ્લાહ અજરની અંદર અને હિદાયતની અંદર વધારો થાય. લેમન કાને યર્જુલ્લાહ, જે અલ્લાહ ઉપર આશા રાખે ને એના માટે આ નમૂનો છે. વલ યૌમલ આખર, જે એ આશા રાખીને બેઠો છે કે કયામતના દિવસે મને બચવું છે કારણ કે એ દિવસ ગંભીર છે. વઝકર અલ્લાહ કથીરા, એના માટે આ રસૂલ નમૂનો છે કે જે જાજા પ્રમાણમાં અલ્લાહનું વિર્દ કરે છે, અલ્લાહને યાદ, બોલો બોલો, ભૂલ ના થવી જોઈએ, અલ્લાહને યાદ રાખે છે, અલ્લાહને યાદ કરે છે નહીં. કારણ કે અલ્લાહને યાદ ક્યારે આપણે કરીએ? નમાઝ પડવી હોય તો અલ્લાહને યાદ કરે, પછી નમાઝ પછી અલ્લાહ ક્યાં? આપણા પાસે એક લેખક પસાર થયા છે, ડૉક્ટર શરિયતી, નામ તમે સાંભળ્યું છે. એને કહ્યું આજને મુસલમાનને તમે જુઓ ના તો આજનો મુસલમાનનો ખુદા આસમાનમાં વધારે રહે છે દુનિયા કરતા. મુસલમાનનો ખુદા આજે એવો બનાવી દીધો છે મુસલમાનોએ એમના અલ્લાહને કે એ એનો અલ્લાહ આસમાનમાં વધારે રહે છે જમીન કરતા. એટલે અહીંયા કઈ નથી, ઓલોમાં ઉપર છે, ઉપર જોયું જશે. આજનો મુસલમાન પોતાના ખુદાને આખેરતમાં રાખી દીધો છે, દુનિયામાં નહીં. અહીંયા કરો જેમ માફક આવે, જેમ સરખાઈ આવે એમ, આખેરતમાં ગફુરુ રહીમ છે ને બધું માફ કરી દેશે. અહીંયા એ ખુદા છે જ નહીં, એને મુસલમાને આખરતમાં રાખી દીધો છે, એને મુસલમાને આસમાન ઉપર રાખી દીધો છે. અને ત્રીજું ડોક્ટર શરિયતી કહે છે કે આજના મુસલમાનોએ પોતાના અલ્લાહને નમાઝમાં તો રાખ્યો છે પણ રોજમર્રાની પોતાની કમાણી, ખાધા ખોરાક જે પણ છે જિંદગીમાં, ત્યાં ક્યાંય ખુદા નથી, નમાઝમાં ખુદા છે. તો ખુદાએ કહ્યું આ રસૂલ નમૂનો છે એના માટે કે જે ખુદાને જાજા પ્રમાણમાં યાદ કરે છે અને રાખે છે. હવે જ્યારે આ આયતો આપણા સામે આવી ગઈ તો આપણને આજે ફોટોકોપી કરવી છે, સાથે મળીને વિચાર કરીને તમને પણ ઘણું કામ કરવાનું છે. રસૂલે કરીમે એક કથન, એક ફરમાન, એક હદીસ બયાન કરેલી છે. અલગ અલગ કિતાબોની અંદર અલગ અલગ પ્રકારમાં આ હદીસ આપણા સુધી આવેલી છે. હું આજે વિચાર કરતો હતો કે આજના વિષયને સરનામું શું આપું, તો એક વિચાર એ આવ્યો કે આજને મજલિસનું સરનામું આપું હોલસેલ. હોલસેલ સમજમાં આવતા એના અંગ્રો દેતાઈમાં નહીં કંઈ, દેતાઈને શું કે આપણે ભડેગસ કરવા, તમે બોલો ગુજરાતીમાં પરચું આંગ્રો, મોટી મોટી વાત. મેં કહ્યું આ વિષય રાખું. પછી લંબો વિચાર કર્યો, મેં કીધું અહીંયા ક્યાં વેપારી છે આપણ્યા, ફ્રાન્સમાં, મડાગાસ્કરમાં હોય તો અહીંયા આપણે પ્રી દ ગ્રોની વાત કરીએ. અહીંયા માશાઅલ્લાહ તઆલા બધે પોતપોતાની મજૂરીથીને કામ કરે છે. તો મેં કહ્યું આ વિષય નહીં કામે. કંઈ કંઈ કયું વિષય રાખું? મેં કહ્યું ફોટોકોપી.
કેમ

करके खुदाए नबी करी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम આપણા સામે નમૂનાના તોર ઉપર પેશ કર્યા છે કે આ તમારા માટે સારામાં સારો નમૂનો છે. એ નબીએ કરીમ બયાન કરે છે, મેં કહ્યું અલગ અલગ પ્રકાર છે. નબીએ કરીમે કહ્યું ઔસાની અલ્લાહ, અથવા તો બીજી રિવાયતની અંદર રબ્બી, અલ્લાહે મને વસિયત કરી છે, અથવા તો બીજી રિવાયત ઔસાની રબ્બી, મારા પરવરદિગારે મને વસિયત કરી છે, બેતિસ આ વ ઉસી કુંભ્યા, મારા ખુદાએ મારા પરવરદિગારે મને નવ વસ્તુની વસિયત કરેલી છે અને હું એ નવ વસ્તુની વસિયત તમને કરું છું. શું બયાન કરી રહ્યા છે નબી? કે જે ખુદાએ મને કહ્યું હતું ને એ હું તમને કહું છું. આ વસિયતો ખુદાની મારા સાથે કરેલી છે એ હું તમને બયાન કરું છું. કેના માટે? હું ખુદાનો તમારા માટે સારામાં સારો નમૂનો છું. ઠીક, મતલબ નવ વસ્તુ છે. ઠીક, આપણે હમણાં 16 મિનિટ થઈ, નવ વસ્તુની એક એક વસ્તુમાં 5-5 મિનિટ કાઢું તો કેટલી થાય મૂકી? 45, ને આ 45 ને 16 એક કલાક ને 1 મિનિટ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. યાદી ના કરો, બધું કામ તમને કરવાનું સોંપીશ. નવ એ નવ વસ્તુ લખશો તો કદાચ યાદ રહેશે. કેટલી વાર બયાન કરું છું, લખવાની આદત રાખો. નહીં લખો તોય હું કહું છું કાંઈ વાંધો ના. કેમ? નવ મલિકુલ મોત છો ને તમારો બાપ છો. જેને જેમ કરવું એમ કરે એ એનો ખુદા જાણે. પણ મને ખાતરી છે કે નવ એ નવ વસ્તુ તમને યાદ નહીં રહે. એટલા માટે મારી વિનંતી એટલી જ છે કે અમુક મજલિસો મેં પડેલી હતી, એસ્યોર ધીસ, કોઈને કંઈ યાદ આવ્યું કે 10માંથી 1 યાદ કર. તારી અંદર જે ખામી હોય, તને જે જરૂરતની વસ્તુ હોય એને યાદ રાખી લે ને ફોટોકોપી કરી નાખ કે આવા મારા નબી હતા, આ વસિયત ખુદાએ મારા નબીને કરેલી હતી, આ મારી અંદર નથી, આને લઈ લઉં. કારણ કે ખુદા એમને આ નબીને મારા માટે નમૂનો ન પેશ કરે. ઠીક, એક યાદ ન રહીએ, બે તને લાગુ પડતી હોય તો બેને લઈ લેજે. નબીએ કરીમ શરૂ થયા, કહ્યું ઔસાની રબ્બી અથવા તો ઔસાની અલ્લાહ બિતિસા, પેલું બિલ ઇખલાસે ફી સિર વલ અલન, અથવા તો બીજી રિવાયત અંદર વલ અલાનિયા, ખુદાએ મને વસિયત કરેલી છે કે અહીં મારા હબીબ તારા હરેક કામને, એકાંતમાં હોય, અંધારામાં હોય, બંધ કોઠરીમાં હોય, ફી સિર, છુપી છુપીને હોય, અને માણસોના વચમાં હોય, મેદાનની અંદર હોય, અલલ એલાન હોય, આપણી ભાષામાં જમાતની અંદર હોય, હું તને મારા હબીબ વસિયત કરું છું હરેક કામને ઇખલાસની સાથે અદા કરજે. અહીંયા કેટલું બોલાય, કેટલું બોલાય. હું મારી જિંદગીને વિચારું કે હું મારા ઘરે, અહીંયા કેટલું બધું થાય. આજે તો કે પેલી પડાઈ ગઈ, દોય કોમેલ પડાવી નથી પડાવી. ઠીક, દોય કોલ કોમેલ ના પડાય તો મજલિસ બાદ ઇન્શાલ્લાહ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. દોય કોમેલ ના પડાય, આ બોલવાનો તરીકો સમજાવવા માટે, દો બાયું ચડાવું. જ્યારે ભારે સદા પડાય તો બાયું ચડાવું. ન્યાઝ ના હોય તો બાયું ચડાવું. ચાય સરખો મીઠો ના હોય તો બાયું ચડાવું. નમાઝ જમાત પોતે ના આવે, નમાઝ જમાત હોવી જોઈએ, કરવી જોઈએ, પોતે એમાં દેખાય ના. સવાલ એ થાય છે ભાઈ કે અહીં ખુદાના બંદા અહીંયા આવીને, ઇમામવાળે આવીને તારા જેવો દૂધનો ધોયેલો કોઈ હોતો નથી, ઘરે આમ જ કરસ, અહીંયા જે તારી રાવ હોય છે કે દુઆ કુમેલ નથી, જ્યારે તે વારેસા નથી, ઓલી દુઆ નથી, તું પોતે ઘરે પડસ. ખુદાએ રસૂલે ખુદાને કહ્યું આ નબી છે ને તમારા માટે નમૂનો છે, ને મેં મારા નબીને કહ્યું છે બિલ ઇખલાસે ફી સર્ર વલ અલન અથવા ફી અલાનિયા. અને આની વ્યાખ્યા કરવી ને કામ તમે ઘરે જઈને કરજો. એક આયતની નિશાની આપું છું, ચેપ્ટર 6 વર્સ નંબર 162 શાપિત્ર 6 વેક્સે સંસોસંદ આલ ઇમરાન નહીં, અને આમ છઠ્ઠો સૂરો 162 વ્યાયત. બીજું, મારા પરવરદિગારે મને વસિયત કરી છે વલ અદલે ફિરદા વલ ગદબ, મારા ખુદાએ રઝામંદ

ગોલીના આલમમાં યા ગુસ્સાના આલમમાં જેવી પરિસ્થિતિ હોય બધી ઠેકાણે મારા ખુદાએ મને વસિયત કરેલી છે કે અહી મારા હબીબ ઇન્સાફની સાથે વર્તજે, હકની વાતને પકડજે, ઇન્સાફને અત્યાચારમાં બદલાવી ના નાખજે. ફેરવો વલ ગદબ, જેવો હોય સામે વારે તને તપાસ એ કરવાની છે કે ઇન્સાફ ક્યાં છે. એની આયતો પણ ઘણી છે, ઘરે જઈને તપાસજો. તમને આયત આપું સૂરે માયદાની 8મી આયત, 5મો સૂરો 8મી આયત, એ ઇન્સાફ માટે. આ થઈ ગયા બે. નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કહ્યું વલ કસ્દે ફિલ ફક્રે વલ ગના, મારા ખુદાએ મારા પરવરદિગારે મને વસિયત કરેલી છે અહી મારા હબીબ તારી જિંદગીની અંદર તંગી, ફાકા, નબળાઈ, માલી સ્થિતિ, પૈસો ઓછો એ હાલતની અંદર અને ગના પૈસા વાળો, તમંગરો, માલામાલ, રેલમ છેલમ જે પણ તારા પાસે હોય જિંદગીની અંદર હંમેશા મિયાના રવિથી ચાલજે. ન ખર્ચામાં હદથી વધારે, ન લોભમાં હદથી વધારે, ચાહે તું ફકીર હોય યા પૈસા વાળો હો, જિંદગીને હંમેશા મિયાના રવિથી ને ચલાવજે. વકસિદ ફિલ ફકરે વલ કસ્દ ફિલ ફકરે વલ ગના, આની આયતો પણ કુરાન મજીદમાં પુષ્કળ છે. આના માટે કારણ કે જરૂર છે તો બે આપું છું. એક સૂરે બની ઇસ્રાઈલની 29 બેચ, ચેપ્ટર 17 વર્સ નંબર 29, શાપિત્ર દિશા દર્શાવેદર. ને બીજી તપાસવી હોય ને તમને મને આપણને લાગુ પડાવી હોય તો જઈને તપાસી લેવાનું. ખુદાએ પોતાના બંદાઓનો ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છે, શાપિત્ર 25 વર્સ 67, 25મો સૂરો 67 બેચ, ચેપ્ટર 25 વર્સ નંબર 67. એક સલાત પડો મુહમ્મદ વાળી મુહમ્મદ પર. અહસન બારે દીગર સલાત પડે મુહમ્મદ વાળી મુહમ્મદ પર. કિતને હોય અલી ભાઈ? ચોથી થશે, ચાર થઈ ગઈ. તમે બાજુ હવે ત્રણ થઈ કે ચાર થઈ? હે કઈ કઈ? હા, એક ઇખલાસ, બીજું ઇન્સાફ, હા. તો એને શું કહે આપણે? લા મોડેરેશન, ત્રણ વસ્તુ થઈ. આગળ વધો. આ નબી આવ્યા છે મોડેલ, નમૂનો. આપણું વિષય છે ફોટોકોપી. તું વિચારીને જે તને ક્યું લાગુ પડે છે, અગર આ નબીને ખુદાએ તને નમૂના તોર ઉપર મોકલ્યો છે તો કદાચ કદાચ ખુદાને હક બને છે કે તને પૂછે આ નબીને મેં તારા માટે નમૂના તરીકે મોકલ્યો હતો, તું એના પાછળ પાછળ ચાલ્યો, તું એની નકશે કદમ ઉપર ચાલ્યો. અને આ પણ કંઈ મારા તરફથી નથી, પાછળ પાછળ ચાલવાનું નબીના પાછળ ઈએ કુરાનનો હુકમ છે. સુજાત જોઈ છે એટલે કયો હુકમ છે? પાછળ પાછળ ચાલવું. સૂરે આલ ઇમરાન ત્રીજો સૂરો 31 મે ચેપ્ટર 3 વર્સ નંબર 31, શપિત્ર 3 વર્સ 33, ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કોલ મારા હબીબ કહી દે, ઇન કુન્તુમ તુહિબ્બુન અલ્લાહ ફત્તબઉની યુહબ્બુકુમ અલ્લાહ વયગફિર લકુમ ઝુનુબકુમ વલ્લાહુ ગફૂરુર રહીમ. અહીં લોકો તમે એમ કહો છો કે અમે બધે અલ્લાહથી મોહબ્બત કરે છે, અહીંયા બધે અલ્લાહથી મોહબ્બત કરે છે, તો ખુદાએ કીધું કહી દે આ લોકોને તારા પાછળ પાછળ ચાલે. તમારું ખુદા પરસ્ત હોવું, ખુદાના મોહિબ હોવું, ખુદાના બંદા હોવું, એ બધી એક તરફ, મારા નબીના પાછળ પાછળ કેટલું ચાલો છો તો પછી ખુદા તમારાથી મોહબ્બત કરશે. તો ત્રણ વસ્તુ બયાન કરવા બાદ નબીએ કરીમ આગળ વધ્યા અને કહ્યું, હવે બહુ ભારી ભારી વસ્તુ આવે છે, કારણ કે આની તો મજલિસો ને અશરા પડાય, પણ આપણે એક લાઈન ની અંદર આ બધું બયાન કરી દઈએ છીએ. ચોથું નબીએ કરીમે કહ્યું, મને ખુદાએ કહ્યું છે અંતાફુ જી, ના હજી ત્રણ જ થયા, પાછું યાદ અપાવી દો. હસન સલ્લુ અલા મુહમ્મદ વાલી મુહમ્મદ, યાદ અપાવી દો.

ત્યારે ખુદાએ મને નવ વસિયત કરેલી છે. પહેલું, એકાત્મા અને અલલ એલાન, ઇખલાસની સાથે હર કામને હાથમાં લેજે. બીજું, મારા પરવરદિગારે મને વસિયત કરેલી છે કે હંમેશા રઝામંદીના આલમમાં યા ગુસ્સાના આલમમાં ઇન્સાફના સાથને ક્યારે ન મૂકજે. વલ અદલ, હંમેશા અદાલતથી ને વર્તજે. જિંદગીની અંદર ત્રીજી વસ્તુ, મુનાભાઈ, જિંદગીની અંદર માલદાર હોવ કે નબળી સ્થિતિ હોય, હર હંમેશા મિયાના રવિની સાથે જિંદગીને વિતાવજો. આ થયા ત્રણ. આગળ નબી કરીમ હવે ભારી આવે છે કે આ બધું હું મારી જિંદગીની અંદર ઉતારવાને તૈયાર છો. હવે બહુ મુશ્કેલ આવે છે. એટલે પ્રિજ ગ્રોની વાત હતી. આ બધી વાતો અલગ અલગ રીતે આપણે આપણી જિંદગીની અંદર સાંભળેલી છે. નબીએ કહ્યું ચોથું, મારા પરવરદિગારે મને વસિયત કરી છે અને કહ્યું છે.

હવે બહુ મુશ્કેલ આવે છે. એટલે પ્રિય ગ્રોહની વાત હતી. આ બધી વાતો અલગ અલગ રીતે આપણે આપણી જિંદગીની અંદર સાંભળેલી છે. નબીએ કહ્યું, ચોથું મારા પરવરદિગારે મને વસિયત કરી છે અને કહ્યું છે, અંતાફુ અમ્મન ઝલમક અન આફુ અમ્મન ઝલમની. મારા ખુદાએ કહ્યું છે, અહી મારા હબીબ, જે તારા ઉપર જુલમ કરે તું એને માફ કરી દેજે. ખુદાએ મને કહ્યું છે, અન આફુ અમ્મન ઝલમની. કુરાનમાં જોવું છે, ચેપ્ટર 24 વર્સ નંબર 22, શપિત્ર વંદકાત વર્ષે વંદ 24મો સૂરો 22મી આયત. પાંચમું, મારા પરવરદિગારે મને કહ્યું છે, અન આતિયા મન હરમની. મારા ખુદાએ મને કહ્યું છે કે હે મારા હબીબ, જે તને ન દે, જે તને ન આપે તું એને દેજે, તું એને આપજે. જે તને ન દે, વન આતિયા મન હરમની. મારા ખુદાએ મને કીધું છે કે જે તને ન દે પણ તું એને દેજે. એમ નહીં કે એ મને શાદીમાં નહોતો બોલાવ્યો તો હું એ ન બોલાવું. અને એના તારામાં ફેર શું રહ્યો? આ દાખલો લીધો, બીજા ઘણા દાખલા છે કે મારી જિંદગીની અંદર કારણ કે એણે મને સલામ ન કરી, કારણ કે એણે મને ન આપ્યું, કારણ કે એણે મારું માન ના રાખ્યું, કારણ કે એ મારા માનમાં ઊભો ન થયો, કારણ કે એણે મને ખુરશી ઉપર ન બેસાડ્યો, કારણ કે એણે મને ભીત ન દીધી, કારણ કે એણે મને જગા ન દીધી, કારણ કે કારણ કે કારણ કે કારણ કે, એટલે હું પણ આમ. હા, પૈસા ના દીધા જો હું ના બોલ્યો, આ બોલ્યો સલવાલા મોહમ્મદ વાલી મોહમ્મદ. છઠ્ઠું, અસલમન કતાની. મારા ખુદાએ મને વસિયત કરેલી છે, અહી મારા હબીબ, તારા સગા વાળાઓ જે પણ તારાથી છેટા ભાગે, કતે રહેમ કરે, દૂર ભાગી જાય, સલામો દુઆ પણ ન કરે, એ ભલે એમ કરે પણ તું રિશ્તેદારીના હુકૂકની અંદર ક્યાંય કોતાઈ નહીં. એ તને ઘરે ન બોલાવે, તું એમને બોલાવ. એ તારા ઘરે ન આવે, હું તરજુમો કરું છું, હદીસ બાટલું જ છે. અને અસલમન ખતાની, કે હું એ રિશ્તેદારો સગા વાળાઓ સાથે રિશ્તાઓને જોડું, ભલે પછી તોડતા હોય, હું એના ઘરે, ઈ મારા ઘરે નથી આવતો પણ હું જવાની કોશિશ કરું, એ મને બોલાવતો નથી પણ હું બોલાવવાની કોશિશ કરું, એ મને આમ સમજે છે પણ હું એને ઓમ સમજું. આ બધી વસ્તુ નબીના કલમા પડવાવાળા આપણે છે. અગર આ બધી વસ્તુ મારી અંદર નથી તો મને પોતાને મુસલમાન કહેવાનો હક છે? નબીએ કરીમનો કલમો પડીને એનું ઊંધું અગર હું કરતો હોઉં તો આ ખુદાએ જે નમૂનો મોકલ્યો તે મારા માટે નથી, એ બીજા કોઈને કામ આવે એમ છે. અને છે જ એવું કે પારકા લોકો આના ઉપર અમલ કરે છે, પણ રસૂલનો કલમો પડવાવાળા આના ઉપર અમલ કરવાને તૈયાર નથી. બાકીના ત્રણ યાદ અપાવી દઉં છે, હમણાં આપણે બયાન કર્યા. શું? જે તારા ઉપર જુલમ કરે, આ તું ચોથું, અને તું માફ કરી દેજે. જે તને ન આપે તું એને આપજે. અને આ છઠ્ઠું, જે રિશ્તેદારો તારાથી ને રિશ્તાઓને તોડે તું બાંધજે. કુરાન ચેપ્ટર 4 વર્સ નંબર 1, શપિત્ર કાથ વેક્સે. ડગલે અને પગલે કુરાન મજીદને આજ બધા પેગામો આપણને આપ્યા છે. કેટલા થયા? ઇદ્રીસ. શબાશ. આગળ નબીએ કરીમે કહ્યું કે મારા ખુદાએ કહ્યું છે, અયકુની સુમતી ફિકરા. મારા ખુદાએ મને વસિયત કરી છે, અહીં મારા હબીબ, તું જ્યારે ચૂપ રે ને, ચૂપ ચૂપ રે ને, તો એ તારું ચૂપચાપ રહેવું, ખામોશ ઇખ્તિયાર, ખામોશી ઇખ્તિયાર કરવી, એની અંદર વિચાર હોવો જોઈએ. વિચાર અહીંયા તમને દેખાશે, ક્યાંય પૂગી ગયા હોય, બધી ક્યારે ઉતરશે. આપણે એમ લાગે કે આઈન્સ્ટાઈન હશે, કેટલું ઊંડું વિચારતો હશે કે આ બધી મજલિસને કેમ હું ઉતારું. યકૂન સુમતી ફિકરા, એટલા માટે કેટલી હદીસો છે, શું બયાન કરું. કે નબીને ખુદાએ કહ્યું, મારા હબીબ, જ્યારે તું ચૂપચાપ હો ને અસંત, તું ચૂપચાપ

આપ રહેવાની અંદર વિચાર હોવો જોઈએ, તારા ઝહેનની અંદર વિચારો તને કરવા જોઈએ. આની પણ હદીસો ને આયતો છે, ઘરે જઈને તપાસજો. ખુદાવંદે કરી મેં આની વાત આપણને બયાન કરી દીધી છે. શું? ચેપ્ટર 50 વર્સ નંબર 18 શપિત્ર સંકાંત વેક્સિ દિઝવિત સૂરે કાફ 50મો સૂરો 18મી આયત. અહસન સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. તો સાતમો, મારું ચૂપ રહેવું મને ખુદાએ કીધું છે કે જ્યારે ચૂપ રહે ના તો એ સમયને વેડફી ના નાખ, એમાં વિચારની તાકતનો ઉપયોગ કર. જ્યારે પણ કંઈ કરવાનું ના હોય, કેટલાઓને તમે જોયા, કેટલા મેં જોયા છે ને, આ તમે જે સફરમાં જતા હોય, ત્રણમાં તમે જો, અવ્યવમાં જો, અલ્લાહવાળામાં આપણે તો કોઈ ઉપર બદગુમાની ન કરીએ, ઠીક છે. મેં જીજી બોલ્યા ને, આપણે આપણી વાત કરીએ, બીજા ઉપર ક્યાં ગમ બદગુમાન. આપણે પોતાની હાલત જોઈ લઈએ કે આપણે જ્યારે ગુમસુમ બેઠા હોય, ક્યાંય પણ અવ્યવમાં, ત્રણમાં, ગાડીમાં, રસ્તામાં, જ્યાં પણ હોય સમ બેઠા હોય. હા, શું આવી ગયો? ઓ, હજી પાંચ બાકી છે. ચૂપચાપ, એ ચૂપચાપ રહેવાની અંદર અગર બંદા તું થોડો વિચાર કર તો તારી જિંદગી ક્યાં જાય. નથી સાંભળ્યું નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, અબુ ધર ને કહ્યું, યા અબા ધર, તફક્કુરુ સાઅ ખૈરુ મિન ઇબાદતિ 70 સના, એક ઘડી, એક કલાક માટે ઊંડાણથી વિચાર કરવું 70 વર્ષની ઇબાદત કરતા અહીં અબુ ધર બહેતર છે. આઠમો, અહી મારા હબીબ મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, વમન તકી ઝિક્રા, બીજી રિવાયત અંદર વનુતકી ઝિક્રા, મારા ખુદાએ કહ્યું છે કે જ્યારે પણ તું બોલ ને માર હબીબ, તારા બોલ ની અંદર વિર્દ હોવું જોઈએ, ખુદાનું ઝિક્ર હોવું જોઈએ. જ્યારે પણ બોલ તો એની અંદર ખુદાથી વાતો ખાલી ન હોવી જોઈએ. વનુતકી અથવા તો વમન તકી શું, ઝિક્રા, અલ્લાહનું વિર્દ, અલ્લાહનું ઝિક્ર, અલ્લાહનું યાદ. શું બયાન કરું? એક કલાક નહીં પડું મૂકી, એક રિવાયત હદ્યો આપી દઉં. આ એ કુરાનમાં મળશે તમને, ચેપ્ટર 33 વર્સ નંબર 35 શપિત્ર 33 વર્સે 35 દુઆ કુમેલમાં પણ પડ્યું, પણ સમય આપણે આગળ. મૌલાય કાયના તાલિબ નબી તાલિબ અલૈહિસ સલામ કોઈ વસ્તુ પર નજર નથી નાખી, કોઈ વસ્તુના બારામાં વિચાર નથી કર્યો, કોઈ વસ્તુ મને ભેગી નથી થઈ. મારઈતુ શૈયન ઇલ્લા વરઈતુલ્લાહ, મેં કોઈ વસ્તુને નથી જોઈ ત્યાં સુધી કે મેં વસ્તુ પહેલા અલ્લાહને જોયો, એ વસ્તુ પછી અલ્લાહને જોયો, એ વસ્તુ સાથે અલ્લાહને જોયો, અને વસ્તુની અંદર પણ મને અલ્લાહ જ દેખાય છે. ખુદાના નબી આવ્યા હતા, એને રસૂલે ખુદાએ શું કહ્યું કે હું તને વસિયત કરું છું, તારું બોલવું જે છે ને એની અંદર ઝિક્ર હોવો જોઈએ. કેટલા થયા હજી? 8. 9મું મુશ્કેલ છે. રસૂલે ખુદાને ખુદાએ કહ્યું કે મારા પરવરદિગારે મને કહ્યું, વા નઝરી ઇબ્રાહ, ખુદા મને કહ્યું છે કે મારા હબીબ, જે પણ આંખેથી જો ના, એટલે કે જે પણ જાણકારી હાંસિલ કર, એ બધાની અંદર ઇબ્રત હોવી જોઈએ, સબક. જિંદગીનો અનુભવ હરેક નજરની અંદર હોવો જોઈએ. પણ ખુદાએ દાખલો આપ્યો છે કે શું કરું, મેં જે બંદાને બનાવ્યો છે એ ક્યારે ક્યારે એવો બની જાય છે. ઘરે જઈને કામ કરજો. ચેપ્ટર 179 શપિત્ર સેત વેક્સે 179 સાતમો સૂરો 179 આયત. વિચાર કરવા જેવું છે
કે મારી

کوتی نجی زندگی نی اندر ہوں جو چھو ایما عبرت کتلی حاصل کروں چھو ઘણી વસ્તુ છે મને ખબર સમજ નથી પડતી આ બયાન કરું કારણ કે ક્યારે ક્યારે હું પડું ના તો કોકને એમ થાય કે મારી વાત કરે છે પણ હું શું કરું તું એવો છો માણસો તને એવા ઓળખે છે હવે આ વાત તને લાગુ પડે તો એમાં મારી ભૂલ શું તો ઘણી વસ્તુ બીતો એ બયાન કરતા પણ ગવારે જો મિંબર ઉપર છો ના ઓના જેવી વાત છે કે મિંબર ઉપર છો એટલે સાચું જ બોલું બારે હોય એટલે જેમ આવે પણ અહીંયા ખોટું ના બોલાય હા મારો દોસ્ત આવ્યો છે રિશાદ નુરા ભૂલ માળું મિત્ર મિઝ્યુર કરે ને ચોરી બોરી કરી ને કાંઈ વાંધો નહીં પણ અહીંયાથી ના કરાવે તો ભરોસો રાખજો કોઈ કાંઈ નીતિ ખરાબ નથી સમજાવવાની વાત છે કે મને ને તમને નબીને પોતાના નમૂના તરીકે ખુદાએ પેશ કર્યા છે અને નમૂનો અગર નબીએ કરીમ છે તો ફોટોકોપી કરવી જોઈએ હવે વનઝરી ઇબ્રા તો એક તમને કથા બયાન કરી દઉં એમાં આપણને સાથે મળીને ચૂંટવાનું છે કે મને ને તમને પોતે આપણે ક્યાં છે ને શું બનવું છે ને એની અંદર હું કોણ છો હમણાં કથા બયાન કરું છું ત્રણ લોકોની વાત છે એમાં મને વિચારવાની જરૂર છે કે હું કોણ છું આમાંથી કહ્યું એક જંગલની અંદર એક વાઘ અને ગધેડો વાતો કરી રહ્યા હતા વાઘ સમજો ટાઈગર ચીગર ગધેડો સમજો અહીંયા જાજા છે જો આ બોલો વિચાર કરીને જો હું ક્યાં છું આમાં તો જંગલની અંદર એક વાઘ અને એક ગધેડો ચર્ચા કરી રહ્યા છે ગધેડો વાઘને કહે છે કે વાઘ સાહેબ આ જે ઘાસ છે ને એ નીલા રંગનું છે નીલું એટલે સમજો લીલું નહીં નીલું બ્લુ નીલે ગગન નીલું ઠીક તો ગધેડો કહે છે આ ઘાસ નીલા રંગનું છે વાઘે કહ્યું ભાઈ ગધેડા નહીં આ ઘાસ લીલા રંગનું છે નીલા ને લીલામાં ખોવાઈ ના જાવ એટલે બ્લુ ને વેર વાપરું છું ઠીક છે ઇંગ્લિશ વાળાઓ માટે બ્લુ એન્ડ ગ્રીન ઠીક તો ગધેડા કહ્યું નહીં એવું નથી આ ઘાસ જે છે ને એ બ્લુ રંગનું છે વાઘે કહ્યું નહીં ગ્રીન લે ગાઝોન એ વેર ગધેડે કહ્યું આનો ફેસલો છે ને આપણે જંગલના બાદશાહ પાસે જઈને કરીએ કેના પાસે શેર ઉર્દુ મેં ગુજરાતી મેં સિંહ ઉર્દુ મેં શેર ગુજરાતી મેં સિંહ સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ બાદશાહ જંગલનો બાદશાહ છે ને એના પાસે જઈને આનો ફેસલો કરી આવે કે આ ઘાસ આખિરકાર લીલું છે કે નીલું બ્લુ છે કે ગ્રીન બ્લુ વેર બે ગયા ગધેડો અને કોણ વાઘ બાદશાહ સલામત પાસે ગયા અને ગધેડાએ વાત શરૂ કરી કે બાદશાહ સલામત અમારા બંનેનો વાદ વિવાદ ચાલે છે કે આ ઘાસના બારામાં ચર્ચા ચાલે છે હું કહું છું હું એટલે ગધેડો પોતાને કંઈક સમજતો હોય હું કઈ કહું છું હું કહું છું કે આ ઘાસ નીલા રંગનું છે ને વાઘ સાહેબ કહે છે કે આ ઘાસ લીલા રંગનું છે તમને કેમ લાગે છે બાદશાહ સલામત નીલું નથી બાદશાહે ગધેડાને કહ્યું તમે જે કહી રહ્યા છો ને બરાબર છે બાદશાહ સિંહે કહ્યું ગધેડાને તમે જે કહી રહ્યા છો એ બરાબર છે એ તો રાજી થઈ ગયો ગધેડો મારી વાત સાચી વાઘ પણ અજબ થઈ ગયો કે આ કેમ બને આ ઘાસ તો લીલું જ હોય વેર ગ્રીન હોય બાદશાહે કહ્યું તમે આ મારી કચેરીમાં આવ્યા છો એટલા માટે હું એક સજા સંભળાવું છું વાઘ સાહેબ તમને 5 વર્ષ સુધી બોલવાની રજા નથી ચૂપ 5 વર્ષ સુધી ગધેડો તો ખુશ ખુશાલ કે મારી વાત સાચી ને બાદશાહે આને સજા દઈ દીધી બાદશાહ છે એના સામે વાઘનું ક્યાંથી હાલે એ ચશ્મ કહ્યું બાદશાહ સલામત તમને પૂછી શકું કે આ સજા તમે કેના માટે મને

દીધી છે? શું વાઘ ની લીલું નથી હોતું? નહીં નહીં, ઘાસ લીલું જોયે, લે ગાઝોન એ તુજોર વેર. એ પછી અલગ છે કે બાજુવાળાનું ઘાસ હંમેશા વધારે આપણને લીલું લાગે. ઠીક, કયું ઘાસ લીલું જોઈ તો વાત છે. આ સજા કેના માટે છે? કયું વાત, ઘાસ લીલું હોય કે નીલું હોય એ નથી ચર્ચા. ચર્ચા એ છે કે અહીં વાઘ તારા જેવી ખુદાની મખલૂક કે જે અક્કલમંદ મખલૂક છે તે તારો સમય ગધેડા સાથે વાતું કરી કરીને વેડફી નાખ્યો, એને અહીંયા મારે ત્યાં લાવીને મારો પણ તેમ તે વેડફ્યો, એટલા માટે તને 5 વર્ષની કેદ છે, 5 વર્ષનું ચૂપચાપ રહેવાનો હુકમ છે. કારણ કે અક્કલમંદ ઇન્સાન આવા લોકો સાથે વાદ વિવાદ ન કરે, આવા લોકો સાથે વાદ વિવાદ ન કરે. એટલે એનો મતલબ એ નથી કે મેં તમને ગધેડા ઠેરાવ્યા યા મારા પોતાને વાઘ યા બાદશાહ ઠેરાવ્યો. હું એ વાત કરું છું કે હે ખુદાના બંદા, નબી એ કરીમ ની શહાદતો વફાતમાં તું આવેલો છો, આમાં તું છો ક્યાં? નબી ને ખુદાએ જે પ્રમાણે પેશ કર્યા છે એમાં તું છો ક્યાં? તારી વાતો ઓલી ગધેડા જેવી છે કે તારી વાતો વાઘ જેવી છે કે તારી જગા ઓલા સમજુ બાદશાહ જેવી છે? તું વિચાર કરી લે. નબીએ કરીમ નમૂનો હતો, જે પણ 9 એ 9 વસ્તુ આપણે બયાન કરેલી એ વ્યવહાર મુસલમાનોએ નબી સાથે આવો કર્યો નહીં. નબી શું નબી, પછી આલે નબી, આખું એલે બેતનું ખાનદાન સામે બધા મુસલમાન હતા. પણ જે ખુદાએ એમના નબીને આપેલી વસિયતો હતી ના, એના ઉપર કોઈ અમલ કરવાને તૈયાર ન હતા. 9 એ 9 વસ્તુને જોઈને બધી ઠેકાણે ગડબડ. એ હદ સુધી કે એ જ મુસલમાનો આ નબીને ખતમ કરવાની અંદર સામેલ હતા. ઘણા દિવસો થયા મારા તમારા નબી બિસ્તરે અલાલત ઉપર ચાલ્યા ગયા. બીમારીનો આલમ એટલો વધતો ગયો કે હવે નબીએ કરીમની નબળાઈ કમજોરી એટલી આવી ગઈ છે કે જેની કોઈ હદ નહીં. આના જેવી તારીખનો સમય જ્યારે આવેલો હતો તો અરબાબ મિંબર અને મજલિસોથીને આપણે સાંભળીએ છીએ કે નબીએ કરીમ એમની દુખિયારી દીકરી ફાતેમાની ગોદમાં છે. અને એ વખતે એ સમય પડે છે કે અચાનક જનાબે ફાતેમાના આંખોથીને અમુક ટીપાઓ નબીના રુખસાર ઉપર પડે છે. નબી આંખ ઉગાડે છે, કહ્યું બેટી ફાતેમા શા માટે રડો છો? કહ્યું બાબા શું કરું, ઘણો સમય થયો કોઈ અજનબી દક્કુલ ભાબ કરે છે અને કહે છે મને રસૂલ કરીમની મુલાકાત કરવી છે. હર હંમેશા હું એને કહું છું, અય ખુદાના બંદા, મારા બાબાની હાલત બહુ જ નાજુક છે, તું કોઈ બીજા સમય ઉપર આવશે પણ થોડી થોડી વારે દરવાજાનો દક્કુલ ભાબ કરે છે. બાબા એ સમજતો નથી. બસ નબીએ કહ્યું બેટા ફાતેમા, તને ખબર છે આ કોણ છે? અરે આ એ છે કે જે નાના નાના બચ્ચાઓને યતીમ કરી નાખે છે. અરે અમુક ઘરની ઓરતોને બેવા બનાવે છે. આઈ દીકરી, આ તો આપણા ઘરનું શરફ છે કે મલિકુલ મોત પણ ઇજાઝત લઈને આવે છે. હા આઝાદારો, રસૂલની રહેબત રહેલત કરીબ આવી ગઈ, મલિકુલ મોત દાખલ થયા. નબી સાથે વાતો કરીને એ ફેસલો કર્યો કે યા નબી અલ્લાહ, બસ તમારી રૂહને કબ્જ કરવા વાળો છો. હું અરબાબ મિંબરથી સાંભળ્યું છે કે જ્યારે રૂહ કબ્જ કરીની વાત આવી હતી ના, તો નબીએ મલિકુલ મોતને કહ્યું હતું, અય મલિકુલ મોત, મારી રૂહને શિદ્દતની સાથે નીકાળજે. વખફફ અલા ઉમ્મતી, અરે મારી ઉમ્મતના લોકોની રૂહને આહિસ્તા આરામથી ને નીકાળજે. હા આઝાદારો, નબીએ કરીમની શહાદત થઈ ગઈ પણ તારીખને તો જુઓ, એક જગા છે જ્યાં નબીનો જનાઝો 3 દિવસ સુધી પડ્યો છે, મુસલમાનો દફનાવવા માટે નથી આવ્યા. હું કહીશ યા નબી અલ્લાહ, જનાઝો તમારો થયો પણ કફન તો મળ્યું, ગુસલ મળ્યું, જનાઝાના આજુબાજુમાં બની હાશિમના લોકો હતા. અરે હા,

તમારો નવાસો ત્રણ દિવસનો ભૂખ્યો ને પ્યાસ્યો, જનાઝો ન તૈયાર થયો, ન કફન મળ્યું, ન ગુસલ મળ્યું, જનાઝો પાવાળ કરી નાખો. ألا لعنة الله القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره. ماتم حسين.